વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. આજે ગુરુવાર, શક સંવત 1948, શ્રાવણ દિનાંક 1, અર્થાત તારીખ 23 જુલાઈ 2026, 5:58 મંગળ સમય. મંગળ ધ્વનિ સહ આરંભીએ આજના દિવસના આ પ્રસારણને એક સુવિચાર સાથે. કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું. જે નથી લડતો એ જ હારે છે. આપ સૌ શ્રોતા મિત્રોનું ભાવભીનું સ્વાગત.

96.27 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. સવારનો 6 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. પ્રાતઃકાલીન ભક્તિ સંગીત કાર્યક્રમ છે અર્ચના.

પ્રથમેશ્વર દાદા ગણપતિ દાદાનું આ ભજન આપે પરાગી પારેખના સ્વરમાં સાંભળ્યું. હવે સાંભળીએ હેમંત ચૌહાણે ગાયેલું આ ભજન. ભજન છે મુક્તાનંદનું.

ભક્ત કવિ સુરદાસનું આ વચન આપે સાંભળ્યું નિગમ ઉપાધ્યાયના સ્વરમાં. કાર્યક્રમના અંતે સાંભળીએ લક્ષ્મી સાહેબનું એક ભજન. ગાયક કલાકાર છે બાલકૃષ્ણ વૈષ્ણવ.

0: વિવિધ ભારતી 96.7 એફએમ વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજે સાંભળ્યો ઉત્સવ વિશે. વક્તા છે પ્રોફેસર વાસુદેવ પાઠક.
1: નિત્યોત્સવ સદા તસ્ય પ્રવૃત્તિર્યસ્ય મોદદા મિત્રાણી ચ સમાયાંતિ પ્રીત્યોત્સવ સમે વરે. જેની પ્રવૃત્તિ આનંદદાયક હોય તેને માટે સદૈવ ઉત્સવ જ હોય છે. ઉત્તમ ઉત્સવના સમયે મિત્રો પણ પ્રેમથી આવે છે, આનંદ આપે અને નવચેતન સિંચે તે ઉત્સવ. સવહ એટલે સવન અથવા યજ્ઞ. જે યજ્ઞ ઉત અર્થાત ઊંચે લઈ જાય, યજ્ઞમાં સામેલ થતા સૌનો ઉત્કર્ષ સાધે અને આનંદ આપે તે ઉત્સવ લેખાય. આ કારણે જ આપણને ઉત્સવો પ્રિય લાગે છે. ઉત્સવ પ્રિય ખલુ મનુષ્યા. નિત્યની ઘરેડ કંટાળાજનક લાગે તેમાંથી બહાર આવવા અને તાજગી મેળવવા ઉત્સવોના આયોજન થાય. વ્યક્તિ સાથે જોડાયેલા જન્મોત્સવ, યજ્ઞોપવિતોત્સવ, લગ્નોત્સવ, સીમંતોત્સવ, અમૃતોત્સવ વગેરેનો હેતુ સ્વજનો સાથે આનંદ માણવાનો છે. પ્રકૃતિની લીલાને માણવા માટે શરદોત્સવ, વસંતોત્સવ, હોલિકોત્સવ વગેરે ઉજવાય છે. વિશિષ્ટ પ્રસંગોના સંદર્ભે રસોત્સવ, રાસોત્સવ, નાટ્યોત્સવ, નૃત્યોત્સવ, સંગીતોત્સવ, યજ્ઞોત્સવ વગેરે પણ યોજાય છે. ઔચ્છવ શબ્દના પર્યાયે ઓળખાતા આ ઉત્સવોને વિશેષ દર્શાવવા તેને માટે મહોત્સવ શબ્દ પણ વપરાય છે. સઘળા ઉત્સવના મૂળમાં આનંદની નિષ્પત્તિ જ અપેક્ષિત છે. વ્યક્તિગત રીતે પણ ભૂખ્યાને ભોજન મળે, તસ્યાને જળ મળે, પરિશ્રાંતને વિશ્રામ મળે, અસ્વસ્થને સ્વાસ્થ્ય મળે કે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય, આ બધા જ ઉત્સવના નિમિત્ત છે. અહીં અપેક્ષિતની પ્રાપ્તિનો આનંદ છે. સાસરે જતી શકુંતલાનો નિર્દેશ કરતાં કવિ તેની વિશેષતા દર્શાવે છે. આદ્યેવઃ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યાઃ ભવત્યુત્સવઃ. છોડ પર આવતા પ્રથમ પુષ્પને જોઈને શકુંતલાને મન ઉત્સવ ઉત્સવ થઈ જાય. અહીં પણ મનની પ્રફુલ્લતાને ઉત્સવ નિમિત્તે માની છે. ક્યારેક અપેક્ષિતની પ્રાપ્તિ ન થાય તો પણ ઉત્સવની અનુભૂતિ થાય છે. કિરાતાર્જુન નિયમમાં 12મી કહે છે કે પરાભવ અપી ઉત્સવ એવ માનીનામ. જે નીતિનિષ્ઠ કે સ્વમાની છે તેને તો પોતાના પરાજયમાં પણ ઉત્સવ લાગે, સાચા માર્ગે ચાલતા હારનો પણ આનંદ આવે. પુત્ર પોતાનાથી સવાયો થાય અને પિતાને સિદ્ધિમાં આંબી જઈને તેનો પરાભવ કરે, એ જ રીતે વિદ્યા પ્રાપ્તિમાં શિષ્ય સવાયો થાય અને ગુરુને પરાજિત કરે તો તે પિતા અને ગુરુને મન આનંદપ્રદ ઉત્સવ બને છે. અહીં હાર્યાનું દુઃખ નથી પણ આત્મીયના વિજયનો ઉત્સવ છે. મન

0: થી મનાતો ઉત્સવ ઉત્તમ આનંદ આપે, તેનાથી અભ્યુદય અને ઉત્તમ ગતિ પણ પ્રાપ્ત થાય. મનસૈવાનું જાનીયાત ઉત્સવમ મોદકમ વરમ. આ જીવનને ઉત્સવપૂર્ણ બનાવવા માટે પરમેશ્વરે પાર્વગની સંપદા આપી છે. રાત્રે તારલે મળ્યું આકાશ, ક્યારેક પૂર્ણચંદ્રનો પ્રકાશ, સવાર સાંજ સૂર્યની ગરિમા અને લાલિમા, વર્ષની ઋતુઓમાં પ્રકૃતિ લીલા, વર્ષાના વરદાન, સૌંદર્ય વેરતા પર્વતો, ખળખળ વહેતા ઝરણા, કલરવ કરતા પંખીઓ, કાલું કાલું અને નિર્દોષ બોલતા બાળકો, કવિજનોના કાવ્યો કે ચિત્રકારના ચિત્રો, આ સમગ્ર સૃષ્ટિ આપણા આહ્લાદ માટે છે. વૈવિધ્યપૂર્ણ ઈશ્વરીય આયોજનનો આ આગવો ઉત્સવ છે. કશું જ ખર્ચ કર્યા વિના પળે પળે પલટાતા કુદરતના કરિશ્માને અહોભાવથી અનુભવીએ તો એ નિત્યોત્સવ જ બની રહે.
1: ઉત્સવ આ વિષે લઘુ વાર્તાલાપ આપને આપી રહ્યા હતા પ્રોફેસર વાસુદેવ પાઠક. આ હતી લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા.
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
4: રામચરિતમાનસ ગાન ભાગ 258.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈને આપ સાંભળી રહ્યા છો અત્યારે ભૂલે બિસરે ગીત કાર્યક્રમ. આ છે વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. દોસ્તો, થોડી જ ક્ષણોમાં અત્યારે આપ પ્રાદેશિક સમાચાર સાંભળશો, ત્યારબાદ ફરીથી એ કાર્યક્રમ સાંભળશો.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 અને કપરાડામાં 28 ઇંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાન દ્વારા રાજ્યના 80,000થી વધુ ડ્રોપ આઉટ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે. ડિજિટલ ફ્રોડને અટકાવીને નાગરિકોની પરસેવાની કમાણીને સુરક્ષિત રાખવા પરિણામલક્ષી પગલાં ભરવા નાયબ મુખ્યમંત્રીની તાકીદ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. સમાચાર વિગતવાર. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35, કપરાડામાં 28 અને નાના પોંઢામાં 25 ઇંચ વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્ય ધોરીમાર્ગો અને પંચાયત માર્ગો સહિત 200થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. નવસારીના વાંસદામાં 17.13, તાપીના ડોલવણમાં 15, તો સુરતના ઉમરપાડામાં 9.84 ઇંચ વરસાદ વરસ્યો હતો. આરોગ્યમંત્રી પ્રફુલ પાંશેરિયાએ સુરતમાં વરસાદના રેડ એલર્ટને લઈને ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરી હતી.
2: બધા જ ને હું વિનંતી કરું છું કે મેડિકલ ઇમરજન્સી કઈ પણ આવે, કોઈને પ્રશ્ન થાય તો બધી વ્યવસ્થા અમે રાખી છે. બાકી રાતના બહાર નીકળવું ન જોઈએ, પાણીમાં પણ કોઈ ગાડી ચલાવે નહીં, એટલી હું વિનંતી કરું છું. આખા સુરત શહેરની SMC ની તમામ ઓફિસો આખી નાઇટ ખુલી છે, ગભરાવાની જરૂર પણ નથી, કારણ કે ઇમરજન્સી માટે તંત્ર સજ્જ છે.
1: વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા સુરત, તાપી, વલસાડમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દમણમાં સતત ભારે વરસાદને કારણે કેટલાક રસ્તા બંધ કરાયા છે. જિલ્લા વહીવટીતંત્રએ આજે પણ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. તાપી જિલ્લામાં સતત વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. હાલ જિલ્લા પંચાયત હસ્તકના 55 જેટલા ગ્રામીણ માર્ગો બંધ કરાયા છે. વ્યારા, ઉનાઈ નેશનલ હાઇવે પર કોતરના 10 મસ્તા પાણી ફરી વળ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ 12 ઇંચ જેટલો વઘઈ ખાતે નોંધાયો. ડાંગમાં ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ખાખરી અને ગીરા બંને કાંઠે વહેતી જોવા મળી છે, જ્યારે નાના લો લેવલ કોઝવે પણ પાણી પર ફરી વળ્યા છે. તો પંચમહાલમાં વિવિધ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે વિગતો આપતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
3: रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहे हैं, पंचमहल, दाहोद, महीसागर, और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, बरोड़ा, छोटा उदयपुर, नर्मदा, दांग, नवसारी, बलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है रेनफॉल ऑरेंज वार्निंग के साथ. थंडरस्टॉर्म वार्निंग का भी स्थिति बने रहेंगे अगले 5 दिन तक. 23-24 जुलाई दोनों क्षेत्र में स्क्वाली वेदर के साथ स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा.
1: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતેથી તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ વડા તથા SRP ગ્રુપના સેનાપતિઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પોલીસ કાફલાને ખડે પગે રાખવા સૂચના અપાઈ હતી. વરસાદી વાતાવરણ વચ્ચે નાગરિકોની સુરક્ષા, વાહન વ્યવહારની નિયમિતતા અને ઇમરજન્સી સેવાઓ અવરોધાય નહીં તે માટે SRPની ટીમો અને સ્થાનિક પોલીસને એલર્ટ

0: મોડ પર રાખવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં અત્યાર સુધી વાયરલ એન્સેફેલાઇટીસના કુલ 89 કેસ નોંધાયા છે, જેમાંથી 18 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 12 દર્દીના મોત થયા છે. હાલ 38 દર્દી વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 23 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં લેવામાં આવેલા 89 નમૂનામાંથી 18 પોઝિટિવ, 56 નેગેટિવ આવ્યા છે અને 15 નમૂનાના રિપોર્ટ હજુ બાકી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.juvi.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાન દ્વારા રાજ્યના 80,000થી વધુ ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે. શાળા છોડી જનારા વિદ્યાર્થીઓને પુનઃ શાળા પ્રવેશ માટેના રાજ્યવ્યાપી મહાઅભિયાન સમરસ વિદ્યાસેતુનો ગઈકાલે અમદાવાદથી પ્રારંભ કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જો બાળક 2 દિવસ ગેરહાજર રહે તો શિક્ષક તેના ઘરે પહોંચે છે.
1: જેના દીકરા દીકરી ફરીથી અભ્યાસમાં આવી રહ્યા છે અને જેના હજુય બાકી રહી ગયા છે એવા લગભગ 80,000થી ઉપર છોકરાઓ હજુ એવા છે કે જેણે પહેલા એડમિશન લીધું હોય અને પછી ડ્રોપઆઉટ થઈ ગયા હોય, એને શોધી કાઢ્યા છે આપણે. હવે એને પાછા સ્કૂલમાં લઈને બેસાડવાનું આ અભિયાન ચાલુ કર્યું છે કે આપણે બધાએ ભેગા થઈ આ વિદ્યાર્થીઓ ફરીથી પાછા સ્કૂલમાં આવી જાય અને ડ્રોપઆઉટ આપણો 0 થાય એના માટેનો આપણો પ્રયત્ન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આજે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. આજે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આવતીકાલ સુધી મોકલી શકાશે. ડિજિટલ ફ્રોડને અટકાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેંક અને પોલીસ વિભાગ વચ્ચે સહયોગ સાધવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં ડિજિટલ ફ્રોડને અટકાવવા તેમજ નાગરિકોની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા પરિણામલક્ષી પગલાં ભરવા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. નાયબ મુખ્યમંત્રીએ અત્યાર સુધી નોંધાયેલા તમામ સાયબર ગુના અને સંબંધિત ડેટાનું અર્થઘટન કરી સાયબર ફ્રોડ વિરુદ્ધ આગોતરું સુરક્ષા કવચ તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. વરિષ્ઠ નાગરિકો અસાધારણ રીતે મોટી રકમની FD ઉપાડવા આવે ત્યારે બેંક સ્ટાફે સંવેદનશીલતા દાખવી નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછી ખરાઈ કરવા શ્રી સંઘવીએ બેંક અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં રાજ્યની 5,300થી વધુ બેંક શાખાના અધિકારીઓ કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ગુજરાતમાં દરિયાઈ જૈવ વિવિધતાના સંરક્ષણ, ટકાઉ મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા અને માછીમાર સમાજની લાંબા ગાળાની આજીવિકા સુરક્ષિત બનાવવા પોરબંદર અને વેરાવળના માછીમાર એસોસિએશનો તથા WWF ઇન્ડિયા વચ્ચે ઐતિહાસિક સહયોગ કરાર કરાયો છે. આ ભાગીદારી હેઠળ આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સાથે માછીમારોના પેઢીઓથી ચાલતા પરંપરાગત જ્ઞાન અને અનુભવને પણ સમાન મહત્વ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી અલગ અલગ 2 ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 1.5 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત કરાયું. કસ્ટમ્સના અધિકારીઓએ અબુધાબીથી અમદાવાદ આવી રહેલા એક પુરુષ ટૂર ઓપરેટર અને મુસાફરની તપાસ કરતા તેની પાસેથી 770.33 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા, જેની બજાર કિંમત 1,13,85,000 થાય છે. તો બીજી તરફ દુબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટના 2 પુરુષ મુસાફરોની તપાસ દરમિયાન શર્ટના કોલરમાં છુપાવેલી સોનાની પેસ્ટ મળી આવી. સુરેન્દ્રનગરમાં પોલીસે વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે 10 આરોપીની ધરપકડ કરી. સ્થાનિક ગુના શાખા LCB, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે 10 ગુનામાં 12 હથિયાર અને 28 કારતૂસ સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ

0: શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ રમશે. રાજ્યના તમામ 34 જિલ્લાની હોસ્પિટલ્સમાં 15 પથારી ક્ષમતા ધરાવતા ડી એડિક્શન સેન્ટર્સ એટલે કે નશામુક્તિ કેન્દ્ર શરૂ કરાશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 14 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચની મંજૂરી અપાઈ છે. તો બોટાદમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલની ટુકડીએ દરોડા પાડી 54 વીજ જોડાણમાં ચોરી પકડી 34 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35 અને કપરાડામાં 28 ઇંચ વરસાદ વરસતા આંભ ફાટ્યા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. સમરસ વિદ્યાસેતુ મહાઅભિયાન દ્વારા રાજ્યના 80,000થી વધુ ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે. ડિજિટલ ફ્રોડને અટકાવી નાગરિકોની પરસેવાની કમાણીને સુરક્ષિત રાખવા પરિણામલક્ષી પગલાં ભરવા નાયબ મુખ્યમંત્રીની તાકીદ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: જવાબ નહીં
2: છેડતા હૈ મોહબ્બત કા રાગ,
1: પ્યાર કા રાગ સુનો રે,
2: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે,
1: સદા રહી હૈ સદા રહેગી.
2: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
3: हिंदी सिनेमा की कुछ कल्ट फिल्में उनके नाम पर हैं, स्पर्श, कथा, निशा और चश्मे बद्दूर.
4: उन्होंने कहा कि देखो अब सिर्फ हम नौजवान तीनों दिखा रहे हैं, सिर्फ कॉलेज के युवक नहीं, उनके माँ बाप भी आए, उनके चाचा चाची आए, एक दादी माँ डाली, बाप डाला, एक भाई डाला वगैरह वगैरह, एक पान वाला डाला. सईद को पकड़ा लिया और उसने कहा फिर मुझे वी हैव टू गो टू जामा मस्जिद, पुरानी दिल्ली जाना पड़ेगा. मैंने कहा पुरानी दिल्ली क्या करोगे जाके, पान वाले का अगर मुझे करना है रोल तो मुझे देखना नहीं चाहिए पान वाले वगैरह. तो मैंने कहा ये नसीर के बाद ये एक
5: और आ गया.
4: एक और आ गया.
6: कहाँ जल्दी है बुलबुल, कोई और कर्जदार लग गया तेरे पीछे क्या?
7: अरे ललन मियां आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा.
3: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर.
8: सुनिए कहीं दूर जब दिन ढल जाए.
3: मुकेश के गानों में है सादगी.
8: एक दिन बिक जाएगा माटी के मोल.
3: मुकेश के गानों में है रुमानिया.
8: कहीं करती होगी ओ मेरा इंतजार.
3: हम सब के भीतर रहते हैं थोड़े थोड़े मुकेश.
8: जाऊं कहां बताए दिल.
3: पार्श्व गायक मुकेश की याद में एक दिलचस्प महफिल जिसमें शामिल हैं गायक मुख्तार शाह और गोविंद मिश्र.
8: जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है.
3: आज के मेहमान 29 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर.
8: सुनो जी सुनो, हमारी भी सुनो.
9: विविध भारतीय राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से भी आप सुन रहे कार्यक्रम भूलिए बिसरे गीत. और आज के इस प्रोग्राम की आखिरी पेशकश है किशोर कुमार और साथियों की आवाज़ों में नई दिल्ली फिल्म से शैलेंद्र के बोल और शंकर जयकिशन की है तर्ज़.

શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે જોડાઈને આ કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. પણ હવે અત્યારે સમય થઈ રહ્યો છે ગુજરાતીમાં સમાચાર સાંભળવાનો. તે પહેલાં એક વિજ્ઞાપન.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ કહ્યું કે નીટ પેપર લીકના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. ગુજરાતના વલસાડના ઉમરગામમાં 35 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટવા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 મેચ આજે હરારેમાં રમાશે અને આજથી કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ અને શાસન નીતિઓ લોકોની જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે સુધારાઓ માત્ર સરકારના કાર્યમાં સુધારો કરવા જ નહીં, પરંતુ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પણ આગળ ધપાવશે. પ્રધાનમંત્રીએ ગ્રામીણ વિકાસ, કૃષિ, સમાજ કલ્યાણ અને સંબંધિત ક્ષેત્રોમાં વિકસિત ભારતના વિઝનને આગળ વધારવા માટે સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. લોકકલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં શાસનને મજબૂત બનાવવા, વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન સુધારવા અને નાગરિકોના કલ્યાણને વધારવાના હેતુથી સુધારાઓના અમલીકરણને વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાસનના ઝડપથી બદલાતા સ્વરૂપ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ બદલાતા સમયને અનુરૂપ શાસન પ્રક્રિયાઓને આધુનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ કહ્યું કે નીટ પેપર લીક મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. નવી દિલ્હીમાં ગઈકાલે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર સંસદમાં નીટ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વિપક્ષને ચર્ચાનો સમયગાળો મર્યાદિત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તમામ પાસાઓ ઉપર ખુલ્લેઆમ ચર્ચા કરવા વિનંતી કરી છે. તેમણે વિપક્ષને આ મુદ્દાના ઉકેલમાં સરકારને ટેકો આપવા અપીલ કરી.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट, और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: ઉત્તર મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોર્ડાના સિલ્ઝા નોવસ્કા દાવકોવાએ કહ્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની રાષ્ટ્રપતિ એક મહિલા છે તે ગૌરવની વાત છે. ઉત્તર મેસેડોનિયાના સ્કોપ્જેમાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા શ્રીમતી દાવકોવાએ જણાવ્યું કે અગાઉ તેઓ ભારતના લાંબા ઇતિહાસ અને આધ્યાત્મિકતાથી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા પછી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ફિલિપાઇન્સના મનીલામાં અકવાડ વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને કેનેડા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ બંને દેશોના પ્રધાનમંત્રીઓ દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકરે ન્યૂઝીલેન્ડના વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા પરિસ્થિતિ અને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દરિયાઈ સહયોગ વધારવા પર વિચારો રજૂ કર્યા હતા. કેન્યામાં ભારતના હાઈ કમિશનર ડોક્ટર આદર્શ શ્વેકાએ ગઈકાલે નૈરોબીમાં આરોગ્ય કેબિનેટ સચિવ

0: સચિવ એન ડ્યુઅલને ઇબોલા નિવારણ માટે 4.5 ટન તબીબી પુરવઠાનો પહેલો જથ્થો સોંપ્યો હતો. તબીબી સહાયમાં પીપીઈ કીટ, સેમ્પલ ટ્રાન્સપોર્ટ કીટ, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ફેસ શિલ્ડ, મજબૂત રક્ષણાત્મક ફૂટવેર અને અન્ય ચેપ નિવારણ સામગ્રીનો સમાવેશ થાય છે. નેરોબીમાં ભારતીય હાઈકમિશને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તબીબી સહાયનો બીજો જથ્થો આગામી થોડા દિવસોમાં પહોંચશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતમાં હવામાન વિભાગની રેડ એલર્ટ આગાહી વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવા તંત્ર ખડેપગે છે. સાંભળીએ એક અહેવાલ.
1: ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 35, કપરાડામાં 28 અને નાના પોંઢામાં 25 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસતા આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે પણ અતિભારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે, ત્યારે આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અતિભારે વરસાદગ્રસ્ત એવા વલસાડ, નવસારી, સુરત અને દમણમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની સહાય માટે પોલીસ કાફલો તૈનાત કરવાના આદેશ આપ્યા છે, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને સાવચેતી રાખવા અને બહાર ન નીકળવા અપીલ કરી છે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. 1927માં આ દિવસે દેશનું પ્રથમ રેડિયો પ્રસારણ મુંબઈથી શરૂ થયું હતું. બાદમાં 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ અને 1956માં તેનું નામ બદલી આકાશવાણી રાખવામાં આવ્યું. ત્યારબાદ 1957માં લોકપ્રિય ફિલ્મ સંગીત સાથે વિવિધ ભારતી સેવા શરૂ કરવામાં આવી. સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસ સુધી રેડિયોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આકાશવાણીએ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનજાગૃતિના ક્ષેત્રોમાં લોકોને સચોટ અને વિશ્વસનીય માહિતી પૂરી પાડી છે. આજે પણ બહુજન હિતાય, બહુજન સુખાયના સૂત્ર સાથે માહિતી, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રોમાં આકાશવાણીની સેવાઓ અવિરત ચાલુ છે. અમેરિકન સૈન્યએ ઈરાન સામે સતત 12મી રાત્રે હુમલા કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ફરી એકવાર જણાવ્યું છે કે આ હુમલાઓ ઈરાનની નાગરિક, નાવિકો અને પ્રાદેશિક પાણીમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોને ધમકી આપવાની ક્ષમતાને વધુ નબળી પાડવા માટે રચાયેલ છે. અમેરિકાનો હોર્મુઝ સમુદ્રધૂની પર ફરીથી નિયંત્રણ મેળવવા અને આંતરરાષ્ટ્રીય શિપિંગના પ્રવાહને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જ્યારે પણ ઈરાન હોર્મુઝ સમુદ્રધૂનીમાં કોઈ જહાજ પર ગોળીબાર કરશે ત્યારે અમેરિકા એક પુલ અથવા પાવર પ્લાન્ટનો નાશ કરશે. હોંગકોંગમાં ચાલી રહેલ સિનિયર વિશ્વ તલવારબાજી ચેમ્પિયનશીપ 2026માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ખેલાડીઓ તનિષા ખત્રી અને પ્રાચી લોહાને મહિલા વ્યક્તિગત એપી શ્રેણીના મુખ્ય રાઉન્ડમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. તેઓ આ સ્પર્ધાના મુખ્ય રાઉન્ડમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા એપી ખેલાડીઓ બની છે. આ સ્પર્ધામાં 100થી વધુ દેશોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતની 24 સભ્યોની ટીમ છે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતની ટીમ શનિવારે બીજી T20 અને રવિવારે ત્રીજી મેચ આ જ સ્થળે રમશે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારત ઝિમ્બાબ્વે પર પ્રબળ વિજય ધરાવે છે. પુરૂષોની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બંને ટીમો 14 વખત એકબીજા સામે આવી છે, જેમાં ભારતે 11 મેચ જીતી છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં આજે 23મી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. 2 ઓગસ્ટ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં 74 દેશોની ટીમો ભાગ લેશે. ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેન ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોમાં દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગેના સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, જંતર મંતર પર પોલીસ દેખાવકારો વચ્ચે અથડામણ. નવગુજરાત સમય લખે છે, છાત્ર આંદોલનને વ્યાપક સમર્થન, સરકાર ચર્ચા માટે તૈયાર. ગુજરાત સમાચારની હેડલાઇન છે, લાઠીચાર્જના વિડીયો જોવામાં રસ નથી, સુપ્રીમ. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, સંસદ મેં વિપક્ષ, સડકો પર વિદ્યાર્થીઓ કા સંગ્રામ. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા, આ સમાચાર વિવિધ અખબારોમાં

0: તસવીરો સાથે લેવાયા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાગરિકોનું કલ્યાણ તમામ સુધારાઓના કેન્દ્રમાં હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે નીટ પેપર લીકના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. ગુજરાતના વલસાડના ઉમરગામમાં 35 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટવા જેવી સ્થિતિ. શાળા કોલેજોમાં રજા જાહેર. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 મેચ આજે હરારેમાં રમાશે અને આજથી કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડ ખાતે પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.27 એફએમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ છે અમદાવાદ કેન્દ્ર. આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા.

સવારે 8:15એ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનો એક પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળશો. 8:30 ચિત્રલોક કાર્યક્રમ, 9:30 આજ કે ફનકાર. દસ અને 2 ગુજરાતી ગીતો, 10:30 ધૂમ મસ્તી ધૂમ, દિલ સે એક થીમ પર આધારિત ફિલ્મી ગીતો, 11:02. જૂના હિન્દી ફિલ્મી ગીતોની મસ્તી, તરન્નુમમાં 11:30. દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, આ વિષયક શ્રી સુબોધ માનકર, જેઓ પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત પોલીસ સાથેની તેમની સાથે શ્રી હિતેશ મામાણીની મુલાકાત પ્રસારિત થશે. સમય ફરીથી એકવાર 12:02. બપોરે 1 સુરીલા સફર, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતો, 3 સખી સહેલી, 4 પિટારા, 5 સરગમ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મી ગીતો, 5:30 સુરીલી સાંજમાં ગુજરાતી ગીતો, તો સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતો માણશો આપ 6 7 જયમાલા, 8 હવા મહેલ. તો 8:15 કાર્યક્રમોની બાકીના કાર્યક્રમોની રૂપરેખા બાદ ચિત્રલોક નવા ફિલ્મી ગીતો. નવ વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 છાયા ગીત, 10:30 ઢલતી જાય રાત.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental jurisprudence by Anna A. Priya, Associate Legal, Center for WTO Studies, IIFT. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: શ્રોતા મિત્રો, કાયદા અને ન્યાય મંત્રાલય ન્યાય વિભાગનો આ પ્રાયોજિત કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આજ વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: જી લે તું જરા સ્ટેશન કોઈ નયા.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી માટે પોલીસ કાફલો ખડે પગે રાખવા ડીજીપીની સૂચના. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન 105 તાલુકામાં વરસાદ, વલસાડના ઉમરગામમાં 7 અને સુરતના ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેરના પૂર્વ ઝોનમાં આવેલી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ 100 વ્યક્તિઓને તેમજ ઉધના અને લિંબાયતમાંથી 9 નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારી અને બીલીમોરા ખાતે SDRFની 2 ટીમો તૈનાત, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ. નવસારી જિલ્લામાં સતત વરસાદને કારણે 1155 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ, બીલીમોરામાં 42 વ્યક્તિનું સલામત સ્થળે સ્થળાંતર. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ 10ના મોત થતા મૃત્યુઆંક 41 થયો. રોકાણકારોના રક્ષણાત્મક અભિગમને કારણે શેરબજાર વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 300 અને નિફ્ટીમાં 80 અંકનો ઘટાડો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધીમાં 12ના મોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકમાન્ય બાલગંગાધર તિલકની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: સાંભળીએ ગુજરાતી ફિલ્મી ગીતો.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: भाई झकम जोड़, भाई झकम जोड़, आ गीत सांभळीए અભણ લક્ષ્મી ફિલ્મનો ઉષા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં ગીત અને સંગીત આપ્યું છે અવિનાશ વ્યાસે।

દોસ્તો, આજે જ નહીં, કેટલાય વર્ષોથી આ પ્રસારણ વિવિધ ભારતીનું FM બેન્ડ 96.7 મેગાહર્ટ્ઝ વિજ્ઞાપન પ્રસારણ સેવા અવિરત ધ્યેય વાક્ય બહુજન હિતાય બહુજન સુખાય સાથે સૂચના શિક્ષા અને મનોરંજનના ક્ષેત્રમાં આકાશવાણીની સેવા કેટલાય વર્ષોથી વહી રહી છે. આઝાદીની લડાઈથી શરૂ કરીને અત્યાર સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભારતીય પ્રસારણની રહી છે. શિક્ષા, સ્વાસ્થ્ય, જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા મહત્વપૂર્ણ જાણકારી જનસમુદાય સુધી પહોંચાડી છે. આજની 23મી જુલાઈના રોજ દેશમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ દેશમાં રેડિયો પ્રસારણની શરૂઆત અને તેના ઇતિહાસની યાદ અપાવે છે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની એ 1927માં દિવસે બોમ્બે સ્ટેશનથી રેડિયો પ્રસારણનું આયોજન શરૂ કર્યું.

તો દોસ્તો, અત્યારે આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ફિલ્મ ગીતો કાર્યક્રમનું. આ ગીત સાંભળીએ જંતરવાળો જુવાન ફિલ્મનું. આ ગીત આશા ભોસલે અને પ્રફુલ્લ દવેના યુગલ સ્વરોમાં. પ્રાચીન ગીત છે શ્રોતા મિત્રો, સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: શ્રોતા મિત્રો, આપણા દેશના વડાપ્રધાન મંત્રી એટલો અવિરત પ્રયાસ કરી રહ્યા છે યુવા પેઢી માટે. તેમના દ્વારા એક્સ હેન્ડલ પર એક મહત્વનો સંદેશ મોકલવામાં આવ્યો છે, એ ખાસ જાણજો. તેમના જણાવ્યા પ્રમાણે દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી જવાબદારોને સૌથી ઝડપી અને કડક સજા મળે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. અમારા શ્રોતા મિત્રોને વિનંતી કે માનનીય વડાપ્રધાનશ્રીનો આ સંદેશ જરૂર યાદ રહે, ધ્યાન રહે.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલ ના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

ગીતકાર હતા તેરસી ઉદ્દેશી અને સંગીત હતું આશિત દેસાઈનું. કાર્યક્રમનું હવેનું ગીત મુકેશના સ્વરમાં. અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું આ ગીત છે, મુકેશ અને સાથે સુમન કલ્યાણપુર. સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ.

સવારના 10:30નો સમય થયો છે મિત્રો. વિવિધ ભારતી 96.7 FM, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય અત્યારે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.
5: દેશના યુવાનોએ કર્યું નક્કી, ભારતને આયુષ્માન બનાવવાનું છે. આજે જ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ દ્વારા આપો નવા વર્ષનો ઉપહાર. 60 કરોડથી વધુ લાભાર્થીઓને મળ્યો છે 5 લાખ રૂપિયાની મફત સારવારનો અધિકાર. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરો અને પાત્ર લાભાર્થીઓનું આયુષ્માન કાર્ડ બનાવો. વધુ માહિતી માટે 1455 પર કોલ કરો.

શ્રોતા મિત્રો, આજે ચંદ્રશેખર સીતારામ તિવારી, ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ, 23 જુલાઈ 1906, ભાભરા, અલીરાજપુર સ્ટેટ, બ્રિટિશ ઇન્ડિયાનો જન્મ અને માત્ર 24 વર્ષની ઉંમર, અલ્હાબાદ સંયુક્ત પ્રાંત બ્રિટિશ ભારત ખાતે 27 ફેબ્રુઆરી 1931ના રોજ આલ્ફ્રેડ પાર્કમાં બ્રિટિશ પોલીસો દ્વારા ગોળીબારથી શહીદ થયા. આઝાદ ઉપનામ એટલે મુક્ત. ચંદ્રશેખરે પ્રતિજ્ઞા લીધી હતી કે ક્યારેય જીવતા નહીં પકડાય. સ્વતંત્રતા ચળવળના બહાદુર ક્રાંતિકારી, HSRA ના એટલે કે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના પુનર્ગઠન બાદ કમાન્ડર ઇન ચીફ તરીકે જારી કરાયેલા પત્રિકાઓ પર સહી કરતી વખતે તેઓ ઘણીવાર બલરાજ ઉપનામનો પણ ઉપયોગ કરતા હતા. દોસ્તો, તેમના શિષ્યો જાણીતું આપના દરેકના મોડે નામ આવી શકે. ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ તેમની સાથે રહીને જ કાર્ય કરતા. આઝાદને આજે ગર્વભરી સલામી અને શ્રદ્ધાસુમન શત શત વંદન. ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનું આ ગીત ચીડિયા ફિલ્મ દિવ્યા કુમારને, શબ્દો છે જીતેન્દ્ર જોશીના અને સંગીત આપ્યું છે શૈલેન્દ્ર બારવેએ.

શ્રોતા મિત્રો, ફરીથી એક વખત આપને હું જણાવીશ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્સ હેન્ડલ પર એક મહત્વનો સંદેશ મોકલવામાં આવ્યો છે, આપનું ધ્યાન દોરાઈ રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી જવાબદારોને સૌથી ઝડપી અને કડક સજા મળે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.

શ્રોતા મિત્રોને આ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીશ્રીનો સંદેશ આપના સુધી પહોંચાડ્યો છે. વિવિધ ભારતીના 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાની અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છીએ અત્યારે ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. સાંભળીએ આ ગીત

દરેક દિવસનું શ્રોતા મિત્રો, કંઈકનું કંઈક મહત્ત્વ ચોક્કસપણે હોય છે. એમાં આપણને કેટલાક પ્રેરણા આપનારા વ્યક્તિત્વ ધરાવતા એ વ્યક્તિઓને ભૂલી શકવા મુશ્કેલ છે. આજે બાલ ગંગાધર તિલક, લોકમાન્ય તિલકનો જન્મ જયંતિ 23 જુલાઈ 1856 અને અંત સમય 1 ઓગસ્ટ 1920. તેમને જન્મ જયંતિની નિમિત્તે આપણે શુભેચ્છા જરૂર પાઠવીએ અને તેમને શતશત વંદન પણ કરીએ, પણ તેમના વિશે જાણીએ. તેમનું પૂરું નામ કેશવ ગંગાધર તિલક, જેમને જનતાએ લોકમાન્યનું બિરુદ આપ્યું હતું. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ, એવું પ્રખ્યાત સૂત્ર આપ્યું. જનજાગૃતિ માટે કેસરી, મરાઠી અને ધ મરાઠા અંગ્રેજી અખબારોનું સંપાદન કર્યું. રાષ્ટ્રવાદ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે ગણેશોત્સવ અને શિવાજી મહોત્સવ શરૂ કર્યા. લાલ બાલ નેપાલ, આપણે આ ત્રિપુટીને ચોક્કસપણે જાણીએ છીએ દોસ્તો. લાલા લાજપતરાય, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, આ ત્રિપુટી ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય આધારસ્તંભ હતા. બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા તેમનું આ ખમીરવંતુ નામ, આખા સ્વતંત્રતા જે ચળવળ હતી તે દરમિયાન તેમને અસંતોષના પિતા કહેવામાં આવ્યા હતા. આજે તેમને શતશત વંદન કરીએ શ્રોતા મિત્રો. આ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક અને સામાજિક કાર્યકર, તેમને આજે નમન કરીએ અને તેમને યાદ કર્યા પછી હવે આ ધૂમ મસ્તી ધૂમ ફિલ્મનું હવે એનું ગીત આપ સાંભળશો ઉદિત નારાયણના સ્વરમાં.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરશે. અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદને કારણે વાહન વ્યવહાર પર અસર. અમદાવાદ શહેરમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 9 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાના શરૂ. જે જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લામાં પણ પ્રભારી સચિવને તાત્કાલિક અસરથી પહોંચી જવાની મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત

વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટીતંત્રની મદદ માટે રવાના કર્યા. નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જૂજ ડેમ તેમજ કેલિયા ડેમ ઓવરફ્લો થતા નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. ભારે વરસાદથી પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પર અસર. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના દહાણુ વલસાડ રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાયો. મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેન પર અસર. ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 47 જેટલા માર્ગ પ્રભાવિત. ડાંગમાં વગઈ આહવા રોડ પરના અવરોધ વહેલી સવારે દૂર કરવામાં આવ્યા. ભારે વરસાદને પગલે અનેક વૃક્ષ ધરાશાયી થયા. તાપીના વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા. ઇમરજન્સી વોર્ડ તેમજ અન્ય વોર્ડમાં પાણી ભરાયા. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત આત્મા અને સાર્વત્રિક ચેતના વચ્ચેના ઊંડા વૈશ્વિક જોડાણ પર પ્રકાશ પાડતું એક સંસ્કૃતિ સુભાષિત શેર કર્યું. પ્રારંભિક તબક્કે શેરબજારમાં ઘટાડા બાદ માર્કેટમાં સુધારો, સામાન્ય વધઘટ થઈ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ છે અમદાવાદ કેન્દ્ર. દોસ્તો, અત્યારનો સમય શ્રોતા મિત્રો દિલસે કાર્યક્રમનો, એટલે કે એક થીમ પર આધારિત કાર્યક્રમ. જિંદગીની ઝડપ કંઈક અલગ જ રીતે જઈ રહી છે ને. આજે તો અમદાવાદમાં તો શું, આખા ગુજરાતમાં દરેક જગ્યાએ ઠેર ઠેર વરસાદ જ વરસાદ, પાણી જ પાણી વહી રહ્યું છે. ઉપરથી આકાશ અને નીચે જમીન ભીની જ ભીની છે. નમસ્કાર દોસ્તો, વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર પરથી કંઈક ના કંઈક નવીનતા તમને જણાવીએ છીએ. જીવન માત્ર વર્ષોનું નામ નથી મિત્રો, પણ દરેક પળને હસતા ગાતા જીવવાની એક સુંદર કળા આપણને આપે છે. ક્યારેક સૂરજની પહેલી કિરણ બનીને આવે તો ક્યારેક વરસાદના ટીપા બનીને મનને ભીંજવી જાય. સુખ હોય કે દુઃખ, જીત હોય કે હાર, દરેક અનુભવો આપણને કંઈક નવું શીખવી જાય છે. આજના આ કાર્યક્રમમાં મિત્રો એવા જ, એટલે કે જીવનના રંગબેરંગી ઉત્સવને ફિલ્મી સંગીતના સૂરોથી ઉજવીએ. કારણ કે સાચો ઉત્સવ કોઈ એક દિવસનો નથી હોતો ને. જીવનની દરેક પળ દરેક ક્ષણ એક એવો ઉત્સવ આપણે જો બનાવીએ ને તો બની જાય. દિલસે કાર્યક્રમની શરૂઆત કરીએ એવા જ આ એક ગીત સાથે, જે જીવનને ખુલ્લા દિલથી જીવવાની પ્રેરણા આપે છે. કિશોર કુમારનો સ્વર, ફિલ્મ અંદાઝ, શબ્દો હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિશનનું.
1: જિંદગી એક

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિ અને કુમાર સાનુના સ્વરમાં ખામોશી ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે જતીન લલિતે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ દોર ફિલ્મનું ગીત સલીમ મર્ચન્ટ અને સાથીઓના સ્વરમાં, સંગીત સલીમ સુલેમાનનું, શબ્દો છે મીર અલી હુસેનના.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા અમિત ત્રિવેદી અને સાથીઓના સ્વરમાં ડિયર જિંદગી ફિલ્મનું આ ગીત. મિત્રો, જીવનનો સાચો ઉત્સવ ત્યારે જ બને છે જ્યારે આપણે દરેક ક્ષણને દિલથી સ્વીકારીએ. ગઈકાલની ચિંતા અને આવતીકાલની ફિકર છોડીને આજને ઉજવીએ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ મન્ના ડેના સ્વરમાં આનંદ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે સલીલ ચૌધરીએ. શબ્દો છે યોગેશના.

જીવનમાં ઋતુઓ બદલાતી રહે છે, સમય બદલાય છે, સંજોગો બદલાય છે, પરંતુ હસવાની, પ્રેમ કરવાની અને જીવવાની ઈચ્છા ક્યારેય બદલાતી નથી. મિત્રો, ચાલો જીવનના સુંદર ઉત્સવને સંગીતના સાથ સાથે હંમેશા ઉજવતા રહીએ, કારણ કે જીવન તો દરેક પળને પ્રેમથી આવકારવાનું નામ છે. તો આ સાથે જ આજનો દિલસે કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવા વિષય, નવા વિચારો અને સુરીલા ગીતો સાથે.

મિત્રો, હાસ્ય એ એવી ભાષા છે જેને સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. એક નિર્દોષ સ્મિત અને ચહેરા પરની નિખાલસ ખુશી જ તેનું સાચું સ્વરૂપ છે.

આજે આપણે યાદ કરીએ એવા અદ્ભુત કલાકાર જેમણે પોતાના અભિનયથી લાખો ચહેરા પર હાસ્ય ખીલાવ્યું. તેમના હાસ્યની પાછળ મહેનત, સંવેદના અને કલા પ્રેમની અદ્ભુત સફર છુપાયેલી હતી. તેઓ હતા હિન્દી ફિલ્મ જગતના અમર હાસ્ય સમ્રાટ મહેમૂદ અલી. આજે તેમની પુણ્યતિથિ છે, તો આ મહાન સમ્રાટ કલાકારને વિવિધ ભારતી પરિવાર તરફથી વિનમ્ર સંગીતાંજલિ. તો ચાલો તરન્નુમ કાર્યક્રમમાં સાંભળીએ તેમના હાસ્ય, સંગીત, નૃત્ય અને મહેમૂદ અલીની બહુમુખી પ્રતિભાના વિવિધ રંગોથી રંગાયેલા કેટલાક ગીતો. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ છે ફિલ્મ પડોશનમાંથી, જેને સ્વર આપ્યો છે કિશોર કુમાર મન્નાડે અને સાથીઓએ. શબ્દો છે રાજેન્દર કિશનના.

કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળીએ બોમ્બે ટુ ગોવા ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે આર ડી બર્મને. શબ્દો છે રાજિંદર કિશનના.

કલ્યાણજી આનંદજીની સંગીત રચના હવે સાંભળીએ મુકેશના સ્વરમાં. ફિલ્મ છે પ્યાસે પંછી.

ઇતિહાસમાં કેટલીક વ્યક્તિઓ માત્ર પોતાનું જીવન જ નથી જીવતી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના વિચારને નવી દિશા આપે છે. એવા જ એક પ્રખર રાષ્ટ્રપુરુષ હતા લોકમાન્ય બાલ ગંગાધર તિલક. આજે તેમની જન્મ જયંતિ છે. આ નિમિત્તે આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ. આ પ્રેરણા મંત્ર ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને નવી ઉર્જા આપનાર હતું. તેમની કલમે અને વાણીએ દેશપ્રેમની જ્યોત પ્રગટાવી, જે સ્વાતંત્ર્ય સુધી પ્રજ્વલિત રહી. તો ચાલો આ મહાન વ્યક્તિને સમર્પિત આ ગીત સાંભળીએ.

0: શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ તરન્નુમ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 12 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. હોબાળા વચ્ચે સંસદની બંને ગૃહની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 150થી વધુ અને નિફ્ટીમાં 50થી વધુ પોઈન્ટનું ઘટાડો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ. ઉમરગામમાં 8.7 ઇંચ અને ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવા મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા. વિવિધ એજન્સીના અધિકારીઓ પણ હાજર રહ્યા. અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર. ભાવનગરમાં સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છૂટો છવાયો વરસાદ. વલસાડના વાપી તાલુકાના કોપરલી ખાતે ભારે વરસાદથી ભરાયેલા પાણીમાં બસ ફસાઈ. બસમાં ફસાયેલા નાગરિકોને સ્થાનિક પોલીસની મદદથી રેસ્ક્યુ કરાયા. પંચમહાલ જિલ્લાના જાંબુગોળાથી બોડેલી તરફ જતા મુખ્ય હાઇવે પર આવેલા ખાખરિયા ગામ નજીક નાળામાં ભારે પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના દોડિયાવાડ ફળિયામાંથી 11 લોકોને બચાવાયા. રાજ્યમાં આઈટીઆઈના મેગા અપગ્રેડેશન માટે 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ. આગામી વર્ષે આઈટીઆઈના વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ન્યૂ એજ સ્કિલ માટેનો રોડમેપ તૈયાર. આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી. 1927માં આજના દિવસે દેશનું પ્રથમ

0: રેડિયો પ્રસારણ મુંબઈથી શરૂ થયું હતું. ભારતે કેનિયામાં ઇબોલા રોગચાળાના નિવારણ માટે 4.5 ટન તબીબી પુરવઠો મોકલ્યો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 18 સંક્રમિત કેસ, અત્યાર સુધી 12ના મોત. કોમનવેલ્થ ગેમ્સનો આજથી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે પ્રારંભ. અને ભારતના પીવી સિંધુ, આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન ચીનના ચાંગઝોઉમાં ચાલી રહેલી ચાઇના ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: FM 96.7 પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, હવે સાંભળશો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. હમણાં થોડીક ક્ષણોમાં દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા એ વિષય પર શ્રી સુબોધ માનકર, પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત પોલીસ સાથે શ્રી હિતેશ માણાવાણીની મુલાકાત રજૂ કરીશું. ત્યારબાદ યાદો કી મહેફિલ અને 1 વાગે સુરીલા સફર વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 2:35 સાંભળશો ગુજરાતી ગીતો. વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી 3 વાગે સખી સહેલી અને 4 વાગે પિટારા. સાંજે 5 વાગે સરગમ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મોના ગીતો માણીશું. ગુજરાતી ગેર ફિલ્મ સંગીત સાંભળશો 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં અને સુરીલા સફર અંતર્ગત હિન્દી રેટ્રો ગીત માણીશું 6 વાગે. 7 વાગે ફૌજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ કાર્યક્રમ જયમાલા. 7:45 ગુજરાતી ફિલ્મ સંગીત. રાત્રે 8 વાગે હવામહલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. 8:15 પ્રથમ સાંભળીશું ઝરોખા અંતર્ગત આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. ત્યારબાદ ચિત્રલોક. 9 વાગે આપકે લીએ અને 9:30 ફિલ્મ સંગીત અને 10 વાગે આપનો મનપસંદ કાર્યક્રમ છાયાગીત રજૂ કરીશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. સભાના અંતમાં 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતા અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો 96.7 FM.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કે જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મિત્રો, ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે, ત્યારે દરિયાઈ સુરક્ષા પણ એટલી જ મહત્ત્વની બની રહે છે. દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા એ વિષય પર શ્રી સુબોધ માનકર, પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યોરિટી ગુજરાત પોલીસ, સાથે શ્રી હિતેશ માવાણીની મુલાકાત સાંભળશો.
2: શ્રોતા મિત્રો નમસ્કાર. આપ જાણો છો તેમ ભારત છે, તેમાં અનેક પ્રકારના ભૌગોલિક સંરચના આવેલી છે. ભારતનો દરિયાઈ કાંઠો, કોસ્ટલ લાઇન છે, એ લગભગ 6,500 કિલોમીટર છે. અને તમે જેવી રીતે જાણો છો તેમ કોસ્ટલ લાઇન

0: ની બાબતમાં પણ ગુજરાત સમૃદ્ધ છે. ભારતને જે દરિયા કિનારો મળેલો છે તેના ચોથા ભાગનો, એટલે કે લગભગ 1600 થી 1700 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલ છે. કચ્છમાં જખૌથી લઈ અને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીનો આપણો દરિયાઈ કાંઠો સુરક્ષિત છે, સંવેદનશીલ છે અને અનેક પ્રકારની ભૌગોલિક સંરચનાઓ ધરાવે છે. મિત્રો, રાષ્ટ્રીય સુરક્ષા અને તેની સાથે સાથે આપણી દરિયાઈ સુરક્ષા પણ મહત્વની છે. આ વિષય પર વાતચીત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં સુબોધભાઈ માંકર, કે જેઓ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે, તે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: થેન્ક યુ સો મચ આકાશવાણીને. આકાશવાણી મને એક ઇન્વિટેશન આપ્યું આ દરિયાઈ સુરક્ષા બાબતે એક ચર્ચા કરવા માટે, બાબતે ખૂબ ખૂબ આભારી છું અને લુકિંગ ફોરવર્ડ ટુ ધ ડિસ્કશન.
0: માનકર સાહેબ, જેમ વાત કરી તેમ રાષ્ટ્રીય સુરક્ષા અને તેના સંદર્ભમાં દરિયાઈ સુરક્ષાનું કેટલું મહત્વ છે?
1: જો હું આપણે જણાવવા માંગુ છું કે કોઈ પણ જ્યારે રાષ્ટ્રની વાત થાય છે એમાં એની જે ભૌગોલિક જે બાઉન્ડ્રી હોય છે, જે બોર્ડર હોય છે, એમાં અત્યારે ભારતમાં એક લેન્ડ બોર્ડર છે અને આટલી જ ઇમ્પોર્ટન્ટ એક કોસ્ટલ બોર્ડર છે. આપણે જે ઇન્ટ્રોડક્શનમાં અત્યારે કીધું કે 6000 જેટલી છે, હું આપને ખાલી નાનું કરેક્શન કરવા માંગીશ. અત્યારે જે બાયસેક કરીને જે અમદાવાદ ગાંધીનગર ખાતે જે એજન્સી છે, ભાસ્કર આચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, એમના દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો છે. ભારતમાં 15000 કિલોમીટરની હવે એક્ઝેક્ટ કોસ્ટલાઇનની લેન્થ થઈ ગઈ છે, જે પહેલાં જૂની આપણે 7500 જેટલી ગણતા હતા. અને તમામ નાના મોટા ઇનન્ડેશન ગણો તો એની 15000 જેટલી દરિયાઈ લેન્થ છે. અને આની સુરક્ષા એટલી જ મહત્વની થાય છે, કારણ તમે ભૂતકાળમાં જો તો જે 26/11 જો અટેક થયો હતો મુંબઈ ખાતે, એ અટેક પણ દરિયાઈ માર્ગેથી જ થયો હતો. અને આના પછી 2008 પછી ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જેટલી સુરક્ષા લેન્ડ ઉપર થાય છે, કારણ લેન્ડ ઉપર તમે બોર્ડર ઉભી કરી શકો છો, ફેન્સિંગ ઉભી કરી શકો છો, પણ જે દરિયાઈ બોર્ડર હોય છે એમાં તમે ફેન્સિંગ ઉભી કરી શકતા નથી. એના માટે સરકાર પણ ખૂબ પ્રયત્નશીલ છે કે કેવી રીતે દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવે.
0: માનકર સાહેબ, જેમ આપણે વાત કરી તેમ દરિયાઈ સીમાંકનમાં ફેરફાર થયો છે અને અત્યારે હાલમાં 15000 કિલોમીટર જેટલી આપણી દરિયાઈ સીમા છે. માનકર સાહેબ, આપણે વાત કરીએ તો જે આ સેટઅપ કહેવાય કોસ્ટલ સિક્યુરિટી માટે, દરિયાઈ સુરક્ષા માટે, તો એ સેટઅપ શું છે?
1: જે દરિયાઈ સુરક્ષાનો કમ્પ્લીટ સેટઅપ છે એ મરીટાઈમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ છે, આના દ્વારા રેગ્યુલેટ થાય છે. એમાં સૌથી પહેલી લેયર 12 નોટિકલ માઇલ સુધી એ સ્ટેટ પોલીસની હોય છે, કારણ એને ટેરિટોરિયલ વોટર કહેવામાં આવે છે, જે કોઈ પણ દેશની સોવરેન ટેરિટરી હોય છે. ધારો કે તમે કોઈની જગ્યા ઉપર આવી નહીં શકો, આવી રીતના તમે 12 નોટિકલ માઇલની અંદર કોઈ પણ દેશના વોટરમાં જઈ નહીં શકો. ત્યાં 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ, પછી 12 નોટિકલ માઇલથી લઈને 200 નોટિકલ માઇલ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એજન્સી છે, એ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. અને 200 નોટિકલ માઇલ પછી હાઈ વોટર્સમાં ઇન્ડિયન નેવી સુરક્ષા પ્રદાન કરે છે. હવે જે એ મરીન પોલીસ જે છે 12 નોટિકલ માઇલ સુધીની, એને સાથ અને સહકાર આપવા એક મરીન ટાસ્ક ફોર્સ છે ગુજરાતમાં, એક સ્પેશિયલાઇઝ કમાન્ડો ફોર્સ છે, જે એમ્ફીબિયસ ફોર્સ કહેવાય. એ લેન્ડ ઉપર પણ આ લોકો ટ્રેન છે, ઓપરેટ કરી શકે છે, અને વોટરમાં પણ આ લોકો ઓપરેટ કરી શકે છે. તો આવી રીતનું આ 3 લેયરનું સુપરવિઝન છે, જેના થકી કોસ્ટલ સિક્યોરિટીની સુનિશ્ચિત કરવામાં આવે છે.
0: માનકર સાહેબ, આપણે ખૂબ જ સુંદર રીતે વાત કરી, દરિયાઈ કિનારાથી 12 નોટિકલ માઇલ એ મરીન પોલીસ સુરક્ષાની જવાબદારી સંભાળે છે, ત્યાર પછી ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી, આ રીતે 3 લેયર સિક્યોરિટી હોય છે. માનકર સાહેબ, ગુજરાત રાજ્ય છે એ ઘણી બધી રીતે દરિયાઈ સુરક્ષાની બાબતમાં અગત્યનું છે, ભૌગોલિક રીતે, ત્યાર પછી તેવી જ રીતે વિસ્તારની રીતે. અને ગુજરાત છે એ ઉદ્યોગોની બાબતમાં નંબર 1 સ્ટેટ પણ કહી શકાય. કચ્છથી લઈ અને ઉમરગામ સુધી અનેકવિધ જગ્યાએ મહત્વની ઔદ્યોગિક નેટવર્ક્સ આવેલા છે, સોલાર પાર્ક છે, પેટ્રોકેમિકલ સંકુલ છે. તો આ રીતે ગુજરાત રાજ્ય કોસ્ટલ સિક્યુરિટીની બાબતમાં કઈ રીતે મહત્વનું છે?
1: ગુજરાત રાજ્યનો જે નવો દરિયા કિનારો જે કાઉન્ટ કરવામાં આવે છે એની લેન્થ છે 2340 કિલોમીટર. હવે જે 15000માં આનું શેર જો તમે તો એમાં ઘણો મોટો ફાળો છે ગુજરાતના દરિયાઈ બોર્ડરનો. હવે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે કે આપણા બહુ નજીક પાકિસ્તાન આવેલો છે, જે ઇન્ડિયાની હોસ્ટાઇલ કન્ટ્રી છે. તમે ભૂતકાળમાં જુઓ તો ગોસાબારામાં જે એક RDXની લેન્ડિંગ થઈ હતી, ભૂતકાળમાં ઘણા બધા આર્મ્સની લેન્ડિંગ થઈ છે, ઘણા બધા ઇન્ફિલ્ટ્રેશન અને ઘૂસણખોરી જે થઈ છે આ કચ્છ વિસ્તારમાં થયેલી છે. સાથે સાથે તમે જો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે, આમાં ગુજરાતમાં

સૌથી મોટા પ્રમાણમાં માછીમારી થાય છે, અને જે સાઉથ ગુજરાત છે એમાં પણ ઘણા બધા પ્રમાણમાં ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ આવેલા છે. હવે જે ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સમાં જે મેઇન ઇન્સ્ટોલેશન્સ છે, આ તમે બે રીતે કેટેગરાઇઝ કરી શકો, એક ઓનશોર અને એક ઓફશોર. હવે ઓફશોર એટલે જે ઓઇલ પ્લેટફોર્મ્સ છે, રિલાયન્સ કરીને કંપની છે, કેન્સ કરીને કંપની છે, ઓએનજીસી છે, આ મોટા મોટા કંપનીઓના પ્લાન્ટ્સ આવેલા છે. સાથે સાથે મોટા મોટા પોર્ટ છે, જે કંડલા પોર્ટ છે, મુંદ્રા પોર્ટ છે, એમાં ભારતનો 40% ટ્રેડ બાય વોલ્યુમ આ બે પોર્ટથી અને આ મોટા મોટા પોર્ટથી થાય છે. એનાથી તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતમાં ઇકોનોમી કેટલો ઇમ્પોર્ટન્ટ, એનો સિગ્નિફિકન્સ કેટલો છે. ગુજરાતમાં સાથે સાથે આનો દરિયાઈ કિનારામાં ખૂબ મોટો રિલિજિયસ સિગ્નિફિકન્સ પણ છે. જે દ્વારકાધીશનો મંદિર છે, સોમનાથનો જે મંદિર છે, આ બંને મંદિરો મોટા મોટા આ દરિયાકાંઠામાં જ આવેલા છે. એના થકી પણ આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાથે સાથે તમે જો જે અલંગ કરીને ખૂબ મોટી શિપ બ્રેકિંગ યાર્ડ છે, એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. તો એ બધી વસ્તુઓ જોતા, જે તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે ભૌગોલિક રીતે પણ ગુજરાતનો આટલી લાંબી કોસ્ટલાઈન

0: કંડલા પોર્ટ છે, મુંદ્રા પોર્ટ છે, એમાં ભારતનો 40% ટ્રેડ બાય વોલ્યુમ આ બે પોર્ટથી અને આ મોટા મોટા પોર્ટથી થાય છે. એનાથી તમે અંદાજો લગાવી શકો કે ગુજરાતમાં ઇકોનોમી કેટલો ઇમ્પોર્ટન્ટ, એનો સિગ્નિફિકન્સ કેટલો છે. ગુજરાતમાં સાથે સાથે આનો દરિયાઈ કિનારામાં ખૂબ મોટો રિલિજિયસ સિગ્નિફિકન્સ પણ છે. જે દ્વારકાધીશનું મંદિર છે, સોમનાથનું જે મંદિર છે, આ બંને મંદિરો મોટા મોટા આ દરિયાકાંઠામાં જ આવેલા છે. એના થકી પણ આ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. સાથે સાથે તમે જો જે અલંગ કરીને ખૂબ મોટી શિપ બ્રેકિંગ યાર્ડ છે, એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇકોનોમિક એક્ટિવિટી થાય છે. તો એ બધી વસ્તુઓ જોતા, જે તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે ભૌગોલિક રીતે પણ ગુજરાતનો આટલી લાંબી કોસ્ટલાઇન હોવાના કારણે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. ઇકોનોમિક ઇન્સ્ટોલેશન્સ, રિલિજિયસ ઇન્સ્ટોલેશન્સ અને ભૂતકાળમાં જેવા પણ બનાવ બન્યા છે, જેના કારણે ગુજરાતની દરિયાઈ સુરક્ષા એ ભારતના ટોટલ દરિયાઈ સુરક્ષામાં એક સૌથી અગત્યનો અને મોટો ફાળવાનો છે દરિયાઈ સુરક્ષાનો.
1: મનકર સાહેબ, આપણે જેમ વાત કરી તેમ દરિયાઈ સુરક્ષામાં કોસ્ટલ પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. તો આ જે રોલ છે, એસાઇનમેન્ટ, એ કેવી રીતે પૂર્ણ કરીએ છીએ?
0: જેવી રીતે મેં કીધું કે 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસની પ્રાઇમરી જવાબદારી હોય છે. અમારી જવાબદારી જે છે પેટ્રોલિંગની છે અને સાથે સાથે શોર સિક્યોરિટીની છે. કેવી રીતે શોરને સિક્યોર રાખવાય? હવે પેટ્રોલિંગ કરવા માટે ગુજરાત પોલીસને ટોટલ 30 બોટ ફાળવવામાં આવે છે, જેનો યુઝ કરીને 5 ટન અને 12 ટન બોટનું વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. સાથે સાથે નવા 26 બોટ મળવાની પણ શક્યતા છે. અત્યારે ગુજરાતમાં 22 જેટલા મરીન પોલીસ સ્ટેશનો છે, જેનું સ્પેસિફિક કામ છે આ પેટ્રોલિંગ કરવાને અને બાકી શોર સિક્યોરિટી કરવાનું. સાથે સાથે જે બીજા પોલીસ સ્ટેશન છે, જે મરીન પોલીસ સ્ટેશનો નથી, જે રેગ્યુલર પોલીસ સ્ટેશનો છે, એમની પણ આટલી જવાબદારી છે. અગર કોસ્ટ ઉપર તમારો વિસ્તાર આવતો હોય તો એમને પણ કોસ્ટની સુરક્ષા કરવી પડે. સાથે સાથે નવા 13 જેટલા પોલીસ સ્ટેશન બનવાની ભવિષ્યમાં એક અપ્રુવલ મળી રહી છે, અને જેના થકી આખી કોસ્ટલાઇન ગુજરાતની મરીન પોલીસ સ્ટેશનના જ્યુરિસડિક્શનમાં આવશે. સાથે સાથે ગુજરાતમાં 27,000 જેટલા રજીસ્ટર્ડ ફિશિંગ વેસલ્સ. તો હવે આ જે મેઇન એક્ટિવિટી જે થાય છે ફિશિંગ, આ ફિશિંગ અને ફિશરમેન દ્વારા કોઈ ફિશરીઝ એક્ટનું વાયોલેશન નહીં થાય, અને વાયોલેશન થાય તો એમાં પણ એન્ફોર્સમેન્ટ રીતે ફિશરીઝ એક્ટમાં એમના વિરુદ્ધમાં પણ ગુનો નોંધવામાં આવે છે. સાથે સાથે પેટ્રોલિંગ કરતા વખતે જે મેં આપને અલગ અલગ ટાપુઓની વાત કરી, ગુજરાતમાં 144 જેટલા ટાપુઓ છે, જેમાં ઘણા બધા ઉપર માનવવસ્તી નથી અને ઘણા ઉપર માનવવસ્તી છે. પેટ્રોલિંગ દરમિયાન ત્યાં પણ ચેક કરવામાં આવે છે કે કેવી રીતે આ આઇલેન્ડ્સ ઉપર કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ તો થઈ નહીં રહી, કોઈ ગેરકાયદેસર બાંધકામ તો નહીં થઈ રહ્યું. આવી રીતનું સાથે સાથે જે પોર્ટ્સ છે, જે કોસ્ટ ઉપર આવે છે, આપણે જે ઇન્ટ્રોડક્શનમાં પણ કરી, આ પોર્ટ્સ ઉપર અલગ અલગ રીતે ગુજરાત પોલીસ દ્વારા અને મરીન પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વર્ષમાં 2 વખત સાગર કવચ નામની એક એક્સરસાઇઝ પણ કન્ડક્ટ કરવામાં આવે છે. આ એક્સરસાઇઝમાં પણ ગુજરાત પોલીસનો મોટો ફાળો છે કે કેવી રીતે એક સિમ્યુલેશન કરવામાં આવે છે કે અગર અટેક થઈ જાય તો કેવી રીતે એનો રિસ્પોન્ડ કરવું. તો આવી રીતે અલગ અલગ ગુજરાત પોલીસની એક જવાબદારી સોંપવામાં આવેલ છે, જેના થકી શોર સિક્યોરિટી એકદમ શોરના નજીક કોઈ ફ્લોટિંગ ડ્રગ પેકેટ આવી જાય ધારો કે, તો ફ્લોટિંગ ડ્રગ પેકેટ કોણ ડિટેક્ટ કરશે, એ જવાબદારી પણ ગુજરાત પોલીસના જ્યુરિસડિક્શનમાં અને જવાબદારીમાં આવે છે.
1: મને કહેશે આપણે ખૂબ જ સરસ વાત કરી કે ગુજરાતમાં 27,000 જેટલા ફિશિંગ વેસલ્સ રજીસ્ટર્ડ છે, એટલે કે એક જે ફિશિંગ કોમ્યુનિટી કહેવાય, માછીમારી સમુદાય, જે પોતાની સાથે સાથે દેશને માટે પણ અગત્યનું આર્થિક હુંડિયામણ મેળવી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં દરિયા પ્રોડક્ટ્સની નિકાસ પણ થઈ રહી છે. તો એક જે ફિશિંગ કમ્યુનિટી, એ આપણા માટે, ગુજરાત પોલીસ માટે આંખ અને કાનની ભૂમિકા ભજવી રહી છે. તો ફિશિંગ કમ્યુનિટી સાથે ગુજરાત પોલીસ, કોસ્ટલ પોલીસની કામગીરી કેવી હોય છે?
0: એક્ઝેક્ટલી, ધારો કે તમે લેન્ડ જો, લેન્ડમાં એક પોલીસનો ઇન્ફોર્મરનું એક નેટવર્ક હોય છે, બાતમીદારો હોય છે. આનો ઉપયોગ શું? કારણ પોલીસ દરેક વખતે દરેક જગ્યા ઉપર હાજર નહીં રહી શકે, એના માટે તમે ઇન્ફોર્મર જોઈએ જે તરત જ તમે બાતમી આપી શકે અને પોલીસ જઈને કાર્યવાહી કરે. આવી રીતના જ તમે જ્યારે દરિયાની વાત કરો છો, ત્યારે દરિયામાં કોણ હોય છે? દરિયામાં હોય છે માછીમારો. હવે આ માછીમારો 24 કલાક દરિયામાં હોય છે. ઘણા માછીમારો જે જાય છે અઠવાડિયા 10-10 દિવસ સુધી માછીમારી કરવા માટે દરિયામાં હોય છે. તો કંઈ શંકાસ્પદ એમને બોટ સ્પોટ કરી લીધી, જે કંઈ શંકાસ્પદ પોકેટ મળી ગયો છે, તો અમે પોલીસ એમના સાથે સંકલનમાં રહી એમને, તમે જ્યારે કીધું આઈઝ એન્ડ ઇયર્સ રીતે, આંખ અને કાન રીતે એમના સંપર્કમાં રહે છે. એના માટે એક ફિશરમેન વોચ ગ્રુપનો એક કોન્સેપ્ટ પણ ગુજરાતમાં સારી રીતે ચાલી રહ્યો છે. આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા આઈબીના લોકો, સાગર રક્ષક દળના લોકો, મરીન પોલીસના લોકો અને પોતે ફિશરમેન, ચારે ચાર સ્ટેક હોલ્ડર્સની રેગ્યુલરલી મીટિંગ થાય છે, જેમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે, એમના સાથે ટ્રસ્ટ બિલ્ડિંગનો કરવામાં આવે છે. સાથે સાથે ફિશરમેન અવેરનેસના ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે. ફિશરમેન અવેરનેસમાં એમને સમજણ કરવામાં આવે છે કે તમે જ્યારે પણ દરિયામાં જાઓ

0: ત્યારે ટોકન લઈને જાઓ. ગુજરાતમાં એક ટોકન પ્રણાલી છે જે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે કે તમે ટોકન લઈને જાઓ, જ્યારે પણ દરિયામાં જાઓ ત્યારે જે લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટ હોય છે, જ્યારે લાઈફ જેકેટ, લાઈફ બોયા એ સાથે ફરજિયાત લઈને જાઓ, તમારી સાથે રેડિયો ફરજિયાત હોવો જોઈએ કારણ દરિયામાં મોબાઈલ નેટવર્ક નથી આવતા. તો આવી રીતના અલગ અલગ સૂચનાઓ આ ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં પણ આપવામાં આવે છે. અને જે તમે, હા, આપને રેકોર્ડમાં કહું, લગભગ 3000 કરતાં વધુ ગુજરાતમાં ફિશરમેન વોચ ગ્રુપ્સ છે અને દરેક વર્ષે ગુજરાત પોલીસનો એવો અભિગમ હોય છે કે તમામે તમામ ફિશરમેનને આ ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા અને ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા રીચ કરવામાં આવે, જેના તકે કોઈ એવો ફિશરમેન નહીં રહી જાય કે જે દરિયામાં જાય ને કોઈ ડિઝાસ્ટર થઈ જાય અને વિશેષ ખબર નથી કે એ કેવી રીતે હું રિપોર્ટ કરું. ધારો કે ગુજરાતમાં એક 1093 કરીને કોસ્ટલ પોલીસનો એક હેલ્પલાઈન નંબર છે જે પેન ગુજરાત ચાલે છે. તમે દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોઈ તો તમે આ નંબર ઉપર કોલ કરીને કહી શકો. તમે દરિયામાં કોઈ એવી બોટ જોઈ કે જેનો કલર કોડ ભારતથી મળતો જોડતો નથી, અથવા તમે આવો કોઈ ફ્લેગ દેખાવામાં આવ્યો કે જે ભારતથી મળતો જોડતો નથી, અથવા તો કઈ તમે એવી વસ્તુ કંઈક ફ્લોટિંગ દેખાવામાં આવી કે જે રેગ્યુલર કોર્સ ઓફ એક્શનમાં નથી જોવામાં આવતી, અથવા તો કોઈ એવું કોઈ ફિશિંગ પ્રેક્ટિસ કરે છે, ધારો કે લાઇન ફિશિંગ જે પ્રતિબંધિત છે, લાઇટ ફિશિંગ, બોક્સ ફિશિંગ, આ તમામ ફિશિંગ પ્રેક્ટિસ પ્રતિબંધિત છે ફિશરીઝ એક્ટ મુજબ. આવી કોઈ પ્રેક્ટિસ જોવામાં આવે તો આ લોકો 1093 જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત કોસ્ટલ પોલીસનો, એના ઉપર કોલ કરીને અમે ડાયરેક્ટલી જાણ કરી શકીએ છીએ. અને બહુ સિનિયર ઓફિસર્સ દ્વારા એની જે મોનિટરિંગ કરવામાં આવે છે અને એની અકાઉન્ટેબિલિટી પણ ફિક્સ કરવામાં આવે છે કે જેમ કોલ આવે ઝડપથી જ, અને જે ગ્રાઉન્ડના જે સંસ્થાઓ છે, તો આ જે હેલ્પલાઇન નંબર છે આ ખાલી ને ખાલી ગુજરાત પોલીસ પૂરતો મર્યાદિત નથી, એ તમામ બીજા સાથે પણ સંકલન કરે છે. કોસ્ટગાર્ડ સાથે સંકલન કરે છે, ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરે છે, ફિશરીઝ સાથે સંકલન કરે છે, ગુજરાત મરીટાઈમ બોર્ડ સાથે પણ સંકલન કરે છે. તો આવી રીતનો તમામ એજન્સીઓના આઈઝ એન્ડ ઇયર્સ ફિશરમેન છે, જેમની શરૂઆત, કોઈ પણ વસ્તુની શરૂઆત એ ફિશરમેન પાસેથી જ થાય છે, પછી એને અલગ અલગ વિભાગોમાં એને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, ડિસિમિનેટ કરવામાં આવે છે.
1: આપે ખૂબ જ સુંદર વાત કરી માનકર સાહેબ. ગુજરાત કોસ્ટલ પોલીસને જે નવમિત્ર, ટ્રાન્સપોન્ડર આ બધી એપ્લિકેશન્સ છે, તો એ કેવી રીતે કામ કરી રહી છે?
0: અત્યારનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે અને અલગ અલગ ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ભારત સરકાર દ્વારા પણ ઘણા બધા એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અલગ અલગ ટેકનોલોજીનો પોલીસ અને ફિશરમેન માટે એનો ઉપયોગ થાય. એમાં એક બે ટેકનોલોજીનો આપને ખાલી એક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. એક છે નભમિત્ર અને ટ્રાન્સપોન્ડર્સ. હવે ટ્રાન્સપોન્ડર્સ એક એવો ડિવાઇસ છે જે બોટ ઉપર ફિટ થાય છે. એ ટ્રાન્સપોન્ડર સીધો સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે. ધારો કે તમે દરિયામાં ગયા, મોબાઈલ નેટવર્ક તો નથી આવતું પણ સેટેલાઇટ કોલ થાય છે, તો આ ટ્રાન્સપોન્ડરના મદદથી તમારી એક રિયલ ટાઈમ લોકેશન સિક્યોરિટી એજન્સીઝ મોનિટર કરી શકે છે કે તમે નો ફિશિંગ ઝોનમાં તો નથી જાવતા. તમે IMBL જે ઇન્ટરનેશનલ મરીટાઈમ બાઉન્ડ્રી લાઇન છે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની છે, એ ક્રોસ તો નહીં કરતા, કારણ તમે એ ક્રોસ કરો તો તમે પાકિસ્તાન તમારું અપહરણ પણ કરી શકે છે. તો આવી રીતનો એક ટ્રાન્સપોન્ડર છે. ગુજરાતમાં 27,000 બોટો પૈકી લગભગ 16,000 જેટલા બોટોમાં ટ્રાન્સપોન્ડર ફિટ થઈ ગયા છે અને આ ટ્રાન્સપોન્ડરની જે મોનિટરિંગ થાય છે એ નભમિત્ર નામનું એક પોર્ટલ છે. આ પોર્ટલ દ્વારા એની મોનિટરિંગ કરી શકીએ છીએ. સાથે સાથે એક તટકવચ નામનું એક નવું એક પોર્ટલ બન્યું છે જે તમામ ભારતની જે કોસ્ટલ ડિજિટલ મેપિંગ બાયસેગ એજન્સી દ્વારા કરવામાં આવી છે. એના થકી તટકવચમાં તમે અલગ અલગ અલગ અલગ ઇન્સ્ટોલેશન્સ પણ જોઈ શકો કે તમારો હોસ્પિટલ ક્યાં, સ્કૂલ ક્યાં, તમારા પોલીસ સ્ટેશનો, આઉટપોસ્ટ, ચેકપોસ્ટ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આવી તમામ વિગતો આ તટકવચ પોર્ટલ ઉપર પણ છે. સાથે સાથે મત્સ્ય વિભાગ અને ગુજરાત પોલીસ દ્વારા વિકસિત ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ એક ભારતમાં એક નવો ઉપક્રમ છે જે ગુજરાતમાં એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને બાકી રાજ્યોમાં પણ એની પ્રેક્ટિસ હવે કરવામાં આવશે. આ ટોકન દ્વારા તમે પહેલા ટોકન લેવું પડે. ટોકનમાં તમે એ જણાવવું પડે કે તમે કેટલા ક્રૂ જાઓ છો દરિયામાં ફિશિંગ કરવા માટે, 4 જણા જાઓ છો, 5 જણા જાઓ છો અને કેટલા દિવસો માટે જાઓ છો. હવે તમે 5 દિવસો કીધા અને 5 લોકો લઈને જાઓ છો પણ પાછા આવતા વખતે કોઈ છઠ્ઠો આદમી આવી ગયો તો એક શંકાસ્પદ વસ્તુ છે કે કોઈ દેશ વિરોધી બીજો માણસ તો નથી જે દરિયામાંથી તમે કોઈને લઈને આવ્યા છો. આવી રીતના અલગ અલગ ટેકનોલોજી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવે છે અને સાથે સાથે તમામે તમામ સિક્યુરિટી એજન્સીઝમાં સમન્વય રહે. મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી આ તમામે તમામના સમન્વય રહે એના માટે કમ્યુનિકેશન સેટ્સ આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા, જેને કોમ્પ્લાન કહેવાય, કોમન કોમ્યુનિકેશન પ્લાન. આ કોમ્પ્લાન દ્વારા તમામને હેન્ડહેલ્ડ સેટ્સ અને VHF સેટ્સ તમામ પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવીને આપવામાં આવેલ છે અને આ તમામે તમામ સેટ એક જ ફ્રીકવન્સી ઉપર છે, જેના થકી તમે એકબીજા સાથે સંપર્ક રાખી શકો. આવી રીતના અલગ અલગ અલગ અલગ ટેકનોલોજીના મદદ દ્વારા દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયત્ન ચાલુ છે.
1: માનકર સાહેબ, આપણે જેમ વાત કરીએ ટ્રાન્સપોન્ડર અને નભમિત્રની, તો ફરી એક વખત આપણે એ જ પોઈન્ટ પર આવીએ કે કોઈ માછીમાર

0: છે એ પોતાનું વેસલ લઈ અને બુલમાં આઈએમબીએલ ક્રોસ કરે તો આ સર્વિસીસ કેવી રીતે કામ કરશે?
1: કોઈ બોટમાં ટ્રાન્સપોન્ડર ફિટ હોય અને માણસ આઈએમબીએલ ક્રોસ કરી લે તો મેપમાં એની જીઓ ફેન્સિંગ કરવામાં આવેલી છે. હવે જીઓ ફેન્સિંગ એટલે આ પોર્ટલ જે છે નભમિત્ર, એનું અત્યારે એક 2.0 વર્ઝન પણ આવ્યું છે, નભમિત્ર 2.0. એમાં એની પ્રોપર ફેન્સિંગ કરવામાં આવેલી છે યુઝિંગ ગૂગલ કોઓર્ડિનેટ્સ. હવે કોઓર્ડિનેટ્સમાં એ ધારો કે તમારી બોટનો ટ્રાન્સપોન્ડર આ કોઓર્ડિનેટ્સ નજીક જાય કાં તો કોઓર્ડિનેટ્સને ક્રોસ કરી જાય તો એનો તરત જ અલર્ટ જનરેટ થાય છે. આ અલર્ટ મરીન પોલીસ પાસે પણ આવે છે, ઇન્ડિયન કોસ્ટગાર્ડ પાસે પણ આવે છે, અને આ અલર્ટ ન થકે તરત જ તમે આ જે ટ્રાન્સપોન્ડર છે સ્પેસિફિક આને ડાયરેક્ટ કમ્યુનિકેશન પણ કરવામાં આવશે કે તમે આઈએમબીએલ ક્રોસ કરજો, તમે પાછા આવી જાઓ, તમે નો ફિશિંગ ઝોનમાં જાઓ છો, તમે પાછા આવી જાઓ. આવી તમામ વસ્તુ આ ટ્રાન્સપોન્ડર અને નભમિત્ર ટેકનોલોજીમાં છે.
0: ખૂબ જ સુંદર માહિતી આપી આપે માનકર સાહેબ. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારના લોકો અને ખાસ માછીમારો ફિશિંગ કમ્યુનિટી છે તેને માટે આપનો કોઈ સંદેશ?
1: હું એસપી કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર તરીકે આપ તમામ માછીમાર મિત્રોને અપીલ કરવા માંગુ છું અને જેટલા પણ લોકો જે દરિયાઈ વિસ્તારોમાં રહે છે હું તમામને મારી અપીલ એવી છે કે અત્યારે મોન્સૂન બ્રેક ચાલે છે 1 જૂનથી 31 જુલાઈ સુધી. આ મોન્સૂન બ્રેકમાં દરિયો ખૂબ જ રફ હોય છે અને માછીમારી કરવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો આવા સમયમાં કોઈ પણ દરિયામાં માછીમારી કરવા માટે ના જાય. તમારે જીવનને એમાં જોખમ છે અને પોલીસ કેસ પણ કરી શકે અગર તમે માછીમારી કરતા પકડાઈ જાઓ તો. સાથે સાથે મારે માછીમારી ઇવન મોન્સૂન બ્રેક પતી જાય પછી પણ મારી તમામ માછીમારોને અપીલ છે કે તમે નિયમોનું પાલન કરો. ફિશરીઝ એક્ટમાં જે તમે અલગ અલગ રૂલ્સ બતાવવામાં આવ્યા છે, ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામમાં જે તમે અલગ અલગ સમજાણ કરવામાં આવે છે, આ તમામનું પાલન કરો. આ તમામ રૂલ્સ તમારા સેફટી માટે, તમારા ભલાઈ માટે અને તમે સુખરૂપ રીતે પાછા એની તમારા ફેમિલી સાથે જીવી શકો આના માટે બનાવવામાં આવેલ છે. તો પોલીસનો સહકાર્ય કરો, કોસ્ટગાર્ડનો સહકાર્ય કરો, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ તમે દેખાય, કોઈ શંકાસ્પદ બોટ તમે દેખાય તો તરત જ તમારા મરીન પોલીસ સ્ટેશન્સને કાં તો તમારા નજીક જે પણ સિક્યોરિટી એજન્સી હોય એમને જાણ કરો, તમે તરત જ મદદ આપવામાં આવશે. અને તમે કોઈ પણ એવી વસ્તુની જાણ કરવી હોય તો 1093 જે કોસ્ટલ પોલીસનો હેલ્પલાઇન નંબર છે એમાં ફરજિયાત અને જરૂર જાણ કરજો. ઝડપમાં ઝડપ તમે સહકાર્ય આપવામાં આવશે અને તમારી મદદ કરવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
0: શ્રોતા મિત્રો, કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભમાં ગુજરાત કોસ્ટલ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુબોધ માનકર સાહેબ આકાશવાણી સ્ટુડિયોઝના ઉપસ્થિત રહ્યા અને આપને ખૂબ સુંદર ઉપયોગી માહિતી આપી તેના માટે માનકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર.
1: થેન્ક યુ.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા એ વિષય પર શ્રી સુબોધ માનકર, પોલીસ અધિક્ષક કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત પોલીસ સાથે શ્રી હિતેશ માવાણીની મુલાકાત. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM. હવે સાંભળીએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: 10 લાખની લોટરી મને? વાવ!
1: ફસાણી! નકલી ઓફર્સથી સાવધાન.
0: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી તેમ કહી પ્રધાનમંત્રીએ પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચનાની જાહેરાત કરી. નીટ પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી મુદ્દે હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોર સુધી મોકૂફ. સિક્કિમ ટનલ દુર્ઘટનામાં તપાસ સમિતિની રચના. ભારતે સિંધુ જળ સંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી. ગુજરાતના વલસાડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુનરોચ્ચાર કર્યો કે દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર પેપર લીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા ફાસ્ટ ટ્રેક અદાલતોની સ્થાપના કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે સંબંધિત અધિકારીઓને આ સંદર્ભમાં તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા શ્રેણીબદ્ધ પગલાંના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દા પર વિપક્ષના વિરોધને કારણે સંસદના બંને ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે, જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે દિવસ માટે મળી ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ નીટ અને વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈપણ સભ્ય અને અન્ય કોઈપણ મુદ્દા પર બોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રી બિરલાએ કહ્યું કે સરકારે અગાઉથી જ વિપક્ષી સભ્યોને ખાતરી આપી છે કે તે નીટ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
1: હર મુદ્દે પર ચર્ચા કરને કો તૈયાર હૈ. આપ પ્રશ્નકાળ કે બાદ આઈએ. જિસ નિયમો કે તહત ભી આપ ચર્ચા કરના ચાહતે હૈ, સબ દલો કે સાથ બેઠકર હમ ચર્ચા કરને કે લિયે સરકાર સે ભી બાત કરેંગે. સરકાર ભી ચર્ચા કરને કો તૈયાર હૈ.
0: રાજ્યસભામાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સભાપતિ સીપી રાધાકૃષ્ણને દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને પૂર, વીજળી અને ભૂસ્ખલન સહિત સંબંધિત આફતોને કારણે થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. વિપક્ષી સભ્યોએ નીટ પેપર લીકના મુદ્દા પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર નીટ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી

0: ઇશરત લાદી રહી છે તેના ઇરાદા ઉપર પ્રશ્ન ઉભા કરી રહી છે. તેમણે કહ્યું કે આમ કરીને કોંગ્રેસ ચર્ચા થવા દેવા માંગતી નથી.
1: સરકારને યે નીટ પેપર લીક કે બાદ જીતના કદમ ઉઠાયા રી એક્ઝામ કરા કરકે ઓર બિના વિલંબ બિના દેરી કા રિઝલ્ટ ડિક્લેર કરા કે ઓર ભવિષ્ય મેં એસા ના હો ઉસકો ભી વિસ્તાર સે સદન મેં દેશ કે સામને મેં બતાના જરૂરી સમજા હૈ. તો આજ ફિર હમને દેખા તો ઓપોઝિશન પાર્ટી તો ફિર સે હંગામા કરકે ચર્ચા સે ભાગ રહે હૈ. યે ઠીક નહીં હૈ. યે ચોથા દિન હો ગયા હૈ ઓર પાર્લામેન્ટ કા બાકી બિઝનેસ છોડ કે હમ પહેલા નીટ પેપર લીક પે ચર્ચા કે લે પૂરા તૈયાર હો ગયે હૈ. ફિર ક્યું ભાગ રહે હૈ ચર્ચા સે.
0: વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતા કહ્યું કે તેમના રાજીનામા વિના ચર્ચા થશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચર્ચા કરવાથી દૂર રહી નથી. હોબાળા વચ્ચે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને ગૃહને બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના એઆઈ દ્વારા બનાવાયેલા નકલી વીડિયોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે દેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિશે ધમકીભરી ટિપ્પણી કરી હતી. સરકારે સ્પષ્ટતા કરી છે કે શ્રી સિંહે દિલ્હીના વિરોધ અંગે આવું કોઈ નિવેદન આપ્યું નથી. યુનિટે કહ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા બનાવાયેલો છે અને પાકિસ્તાની પ્રચાર એકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી અભિયાનના ભાગરૂપે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમના 3 દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં રોમાનિયાના બુકારેસ્ટ પહોંચશે. કોટ્રસેની પેલેસ ખાતે તેમના આગમન બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. તેઓ તેમના રોમાનિયન સમકક્ષ નિકુસ ઓર ડેન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટ કરશે. વાટાઘાટ બાદ MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બ્રુનેઈના વિદેશમંત્રી પ્રિસ અબ્દુલ મતિન સાથે દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વાતચીત કરી, ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા, ડ્રોન અને ડિજિટલ નવીનતા જેવી ઉભરતી ટેકનોલોજી અંગે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચા ફિલિપાઇન્સના મનીલામાં એએન પ્રાદેશિક મંચની બેઠક દરમિયાન થઈ હતી. આ પ્રસંગે ડોક્ટર એસ જયશંકરે પાપુઆ ન્યૂ ગિનીના વિદેશમંત્રી જસ્ટિન ડબલ્યુ ટાકાચેન્કો સાથે પણ મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ભારત પેસેફિક આઇલેન્ડ દેશ સાથે તેમના વિકાસ અને તેમની દરિયાઈ સુરક્ષા માટે ભાગીદારી કરવા તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. સિક્કિમ સરકારે નામચી જિલ્લામાં ટનલ દુર્ઘટનાની તપાસ માટે IGPના નેતૃત્વમાં 4 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ગોલેએ અગાઉ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં ટનલમાંથી 22 મૃતદેહ મળી આવ્યા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. ભારતે સિંધુ જળસંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી દીધી અને કહ્યું કે જ્યારે ઇસ્લામાબાદ દ્વારા સરહદ પાર આતંકવાદનો ઉપયોગ રાજ્ય નીતિના સાધન તરીકે કરવામાં આવે છે ત્યારે આવી અપેક્ષા રાખી શકાય નહીં. પાકિસ્તાને નવી દિલ્હી પર સિંધુ જળસંધિને સ્થગિત રાખીને પાણીને શસ્ત્ર બનાવવાનો આરોપ લગાવ્યા બાદ ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનીને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રતિક્રિયા આપી હતી. જમ્મુ અને કાશ્મીર પર રાજદૂતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ હંમેશા ભારતનો અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે. તેમણે ઉમેર્યું કે એકમાત્ર મુદ્દો ભારતીય પ્રદેશ પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે.
2: સિંધુ જલ સંધિ પર હમારા રુખ સ્પષ્ટ ઓર સુસંગત બના હુઆ હૈ. જબ સીમા પાર સે આતંકવાદ કો નિયમિત રૂપ સે એક હથિયાર કે રૂપ મે ઉપયોગ કિયા જા રહા હૈ તો આપસી વિશ્વાસ સદભાવના કે આધાર પર સહયોગ કી ઉમીદ નહીં કી જા સકતી. ઇઝ રેગ્યુલરલી ડિપ્લોયડ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સ્ટેટ પોલિસી.
0: લોકમાન્ય બાલ ગંગાધર તિલકને આજે તેમની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ લોકમાન્ય તિલકની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિને લોકપ્રિય બનાવવા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારવાના તેમના પ્રયાસો ખૂબ પ્રેરણાદાયક હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેમની નિર્ભય હિંમત અને અતુટ દેશભક્તિ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ગર્વનું સ્થાન ધરાવે છે. ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ચંદ્રશેખર આઝાદે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ચંદ્રશેખર આઝાદે બ્રિટિશ શાસન સામે આજીવન સંઘર્ષ જ નહીં પરંતુ દરેક ભારતીયના હૃદયમાં આત્મસન્માન, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવાનું પણ કામ કર્યું છે. ગુજરાતમાં

0: ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા થયાની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના ઉમરગામ, કપરાડા, ઉમરપાડા સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે, જ્યારે નવસારી, સુરત અને તાપીમાં પણ અતિભારે વરસાદને કારણે માર્ગ બંધ કરાયા છે. એનડીઆરએફની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. સુરતમાં પણ તંત્ર એલર્ટ છે. ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા કાંઠાના ગામને સાવચેત કરાયા છે, તેમજ લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે, તેમજ કેટલાક અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તેમજ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારમાં પાણીના નિકાલ માટેની કામગીરી કરી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટનગર ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ રમશે. શ્રેણીની બીજી મેચ શનિવારે અને ત્રીજી મેચ રવિવારે આ જ મેદાન પર રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી, તેમ કહી પ્રધાનમંત્રીએ પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચનાની જાહેરાત કરી. નીટ પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી મુદ્દે હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી બપોર સુધી મોકૂફ. સિક્કિમ ટનલ દુર્ઘટનામાં તપાસ સમિતિની રચના. ભારતે સિંધુ જળ સંધિ પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની ટિપ્પણીને ફગાવી. ગુજરાતના વલસાડમાં ભારે મેઘખાંગાની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજે હરારેમાં રમાનાર મેચથી આરંભ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્સ હેન્ડલ પર એક મહત્વનો સંદેશ મોકલવામાં આવ્યો છે, તે હવે સાંભળશો. દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી જવાબદારોને સૌથી ઝડપી અને કડક સજા મળે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. સંદેશ પૂરો થયો.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 179 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે, તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સુરતના ઉમરપાડામાં માત્ર 6 કલાકમાં જ સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વલસાડના ઉમરગામમાં 9.5 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો છે. વઘઈ, ઉકાઈ, કપરાડા, વ્યારા, ધરમપુર, વાંસદા સહિતના તાલુકા કાઉમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણાના બેચરાજી તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવનને અસર થઈ છે. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: નદીના પૂરના પાણી વલસાડ શહેરના નીચાણવાળા ખીપવાડ, વલસાડ પારડી, બરુડિયાવાડ, દરિયાવાડ સહિતના વિસ્તારમાં ફરી વળતા લોકોના ઘરોમાં 9 ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાન વલસાડ શહેરના સિપાઈવાડ વિસ્તારમાં 20 જેટલા લોકોનું પાલિકાના ફાયર વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લામાં પૂરની સ્થિતિને લઈ વહીવટીતંત્રે શ્રમયોગીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે જિલ્લા પંચાયત હસ્તકના 362 રસ્તાઓ અને સ્ટેટ હાઈવેના 27 રસ્તાઓ મળી કુલ 389 રસ્તાઓ બંધ કરાયા હતા. વલસાડથી નવીન પટેલ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તેમણે દક્ષિણ ગુજરાતમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી. તેમણે વલસાડની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરી. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર વાત કરી તમામ સહાયની ખાતરી આપી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી પડી રહેલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી કે રાહત અને બચાવ કામગીરી હેઠળ 1200 લોકોને બચાવી લેવાયા છે. તેમણે ઉમેર્યું કે સુરતમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડી મોકલી દેવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
2: હું સુરત જિલ્લાની વાત કરું તો ત્યાં 3 એનડીઆરએફની ટીમો છે અને 5 એસડીઆરએફની ટીમ છે જે કાર્યરત છે હાલમાં. એ જ રીતે વલસાડ જિલ્લામાં 2 એનડીઆરએફ અને 4 એસડીઆરએફની ટીમ કાર્યરત છે. એડિશનલી આપણે વલસાડ જિલ્લામાં 1 એનડીઆરએફ અને બીજી 1 એસડીઆરએફ મોકલી રહ્યા છે જે ઓન વે છે અને ઇમિડિયેટલી હાલ સુરતથી મૂવ કરી અને સુરતમાં પછી જે અમદાવાદથી નીકળે છે સુરત મૂવ થશે. એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. નવસારીમાં 2 એસડીઆરએફ છે અને 1 એનડીઆરએફની ટીમ સુરતથી મૂવ થાય છે અને અમદાવાદથી સુરતમાં પહોંચી જશે.
0: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ

0: રોગચાળો અટકાવવા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી. તેમણે રોગચાળો રોકવા તબીબોની રિઝર્વ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખવા અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત પૂરના કારણે આશ્રય શિબિરમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે પણ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી. બેઠક બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સમીક્ષા કરવા શ્રી પાનશેરિયા સડક માર્ગે સુરત નવસારી જવા રવાના થયા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ, મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને ટ્રેનની નવીનતમ સ્થિતિ ચકાસી મુસાફરી કરવા માટે અપીલ કરી છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં મોટા અને નાના માર્ગ બંધ કરાયા છે. ભરૂચના અંકલેશ્વરના પિરામણથી જીઆઈડીસીને જોડતા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના ઘણા અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ પૂર્ણ કરાતા નિર્ણયનગર શાહીબાગ સહિતના અંડરપાસ ફરી શરૂ કરાયા છે. અમદાવાદમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીના પગલે 24 જુલાઈએ શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે આવતીકાલે 24 જુલાઈ શુક્રવારના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે ભરૂચ શહેરની તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી મીંઢોણા નદીમાં ગોળાપૂર આવ્યું છે. ભારે વરસાદથી મોરબીના હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી 2 ડેમ 100% ભરાતા ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: FM પર શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વિભા દેસાઈ અને સાથીઓના સ્વરમાં કવિ સુંદરમની આ રચના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં આ ગીત. આ ગીતના રચયિતા છે કવિ સુંદરમ, સંગીત અમિત ઠક્કરનું.

શ્રોતા મિત્રો, હમણાં આપ માણી રહ્યા હતા ગુજરાતી ગીતો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે થોડી ક્ષણોમાં બરાબર 3 વાગે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી માણીએ.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. આરંભ કરીએ પ્રેમ કેદી ફિલ્મના આ ગીત સાથે. સાધના સરગમ SV બાલસુબ્રમણ્યમના સ્વર, આનંદ મિલિંદની ધૂન, સમીરના બોલ.

અને આવો હવે સાંભળીએ અનુરાધા પૌડવાલ તથા એસપી બાલસુબ્રમણ્યમના સ્વરમાં જુનૂન ફિલ્મનું આ ગીત, સમીરના બોલ, નદીમ શ્રવણની ધૂન.

કાર્યક્રમના અંતમાં સાંભળશો બલમા ફિલ્મનું યુગલગીત આશા ભોસલે કુમાર સાનુના સ્વરમાં સમીરના બોલ નદીમ શ્રવણની ધૂન.

આ ગીત સાથે આજનો સરગમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક્સ હેન્ડલ પર એક મહત્વનો સંદેશ મોકલવામાં આવ્યો છે. દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે, જેથી

જવાબદારોને સૌથી ઝડપી અને કડક સજા મળે. જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ જારી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનારને કોઈ પણ ને બક્ષવામાં આવશે નહીં. જાહેરાત પૂરી થઈ. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો. આરંભ કરીએ અખંડ સૌભાગ્યવતી ફિલ્મના યુગલ ગીત સાથે. મુકેશ તથા સુમન કલ્યાણપુરનો સ્વર, બરકત વિરાણીની સ્વર રચના, કલ્યાણજી આણંદજીની સંગીત રચના.

લાખો ફુલાણી ફિલ્મનું ગીત સાંભળશો આશા ભોસલે તથા મહેન્દ્ર કપૂરના સ્વરમાં. ગીતકાર અવિનાશ વ્યાસ, સંગીતકાર ગૌરાંગ વ્યાસ.

મિત્રો, આજના સુરીલી સાંજ કાર્યક્રમમાં અમે આપને સંભળાવી રહ્યા છીએ હિન્દી પાર્શ્વ ગાયકોએ ગાયેલા કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો. આવો સાંભળીએ મોહમ્મદ રફી તથા અનુરાધા પૌડવાલના સ્વરમાં રજપૂતાણી ફિલ્મનું આ યુગલ ગીત, કાંતિ અશોકની ગીત રચના, સુરેશ કુમારની સંગીત રચના.

અને આવો હવે સાંભળીએ આશા ભોસલે તથા મન્નાડેના સ્વરમાં હસ્તમેળાપ ફિલ્મનું આ ગીત. ગીત સંગીત અવિનાશ વ્યાસના.

થી કરવામાં આવ્યું. હવે સમય થયો છે કાર્યક્રમ સુરીલા સફરનો. આવો કાર્યક્રમનો આરંભ કરીએ તેરે મેરે સપને ફિલ્મના કિશોર કુમાર લતા મંગેશકરના ગાયેલા આ ગીત સાથે. ગીતકાર નીરજ.

આ ગીત સાથે આજનો સુરીલી સાંજ કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કાર્યક્રમમાં આપે સાંભળ્યા ગુજરાતી ફિલ્મી ગીતો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત પ્રાયોજક વીકો વજ્રદંતી ભારત કા ગમ એક્સપર્ટ
2: ઇશારા ફિલ્મનું ગીત સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં મજરૂહ સુલતાનપુરીના બોલ કલ્યાણજી આણંદજીની ધૂન

મિત્રો, કાર્યક્રમ સુરીલા સફર સાંભળવામાં આગળ વધીએ તે પહેલાં એક અગત્યની સૂચના સાંભળશો. અમદાવાદ મહાનગરપાલિકા જાહેર જનતા માટે અગત્યની સૂચના. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ છે. નાગરિકોને વિનંતી છે કે જરૂરી કામ સિવાય આ વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળવું તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. પાણી ભરાવાના સ્થળો હનુમાનપુરા BRTS, અખબારનગર અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, જૂનાવાડજ BRTS, મેમનગર BRTSથી જયમંગલ BRTS, માણેકબાગ BRTS, કર્ણાવતી ક્લબ BRTS, સરખેજ સર્કલ, સ્વામિનારાયણ કોલેજ BRTS, છીપા સોસાયટી BRTS, ઝાંસી કી રાણી BRTS, સાયન્સ સિટી અપ્રોચ BRTS, અરવિંદ મિલ BRTS, મુકેશ ઇન્ડસ્ટ્રીઝ BRTS તથા પાર્શ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડ. આ વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો. ટ્રાફિક પોલીસ અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો તથા અનાવશ્યક મુસાફરી ટાળો. સૂચના સમાપ્ત થઈ અને આવો હવે સુરીલા સફર કાર્યક્રમમાં સાંભળીએ ગોરા ઓર કાલા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, આનંદ બક્ષીના બોલ લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત પ્રાયોજક વીકો વચ્રદંતી ભારત કા ગમ એક્સપર્ટ
2: કાર્યક્રમ સુરીલા સફરની હવે પછીની પેશકશ દો રાસ્તે ફિલ્મનું ગીત લતા મંગેશકર મોહમ્મદ રફીના સ્વરમાં આનંદ બક્ષીના બોલ લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. એક સૂચના સાંભળશો. અમદાવાદમાં આવતીકાલે શાળા કોલેજ બંધ રહેશે. ભારે તથા અતિભારે વરસાદની આગાહીના પગલે 24 જુલાઈએ તમામ શાળા અને કોલેજોમાં રહેશે રજા. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી AMCનો મહત્વનો નિર્ણય. જાહેરાત સમાપ્ત થઈ અને આવો હવે સાંભળીએ કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ. મેરા નામ જોકર ફિલ્મનું ગીત સાંભળશો મન્નાડેના સ્વરમાં નીરજના બોલ શંકર જયકિશનની ધૂન.

0: આ ગીત સાથે આજનો સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે મેઘખાંગા, 16 ઇંચ વરસાદથી નવસારીના ખેરગામમાં જળબંબાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી એનડીઆરએફ એસડીઆરએફ વધુ ટીમો તૈનાત કરવા સૂચના. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે આવતીકાલે 19 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. નીટ પેપર લીક કેસ માટે કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. અને પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. 207 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે. તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે મેઘખાંગા થયા છે. નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો, જેને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પહોંચે તે માટે સતત સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી. દરમિયાન સુરતના ઉમરપાડામાં આજે 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ફાયર અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. આ અંગે સાંભળે અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ.
1: સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી 70 જેટલા રસ્તાઓ બંધ થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક ગામોનો સંપર્ક તૂટ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા હતા. અંબિકા તાલુકામાં 10 રસ્તા, ઓલપાડ તાલુકામાં 6, મહુવામાં 5 રસ્તા, ચોર્યાસીમાં 4, માંડવી તાલુકામાં 3 રસ્તા તેમજ ઉમરપાડા અરેઠ તાલુકામાં 1-1 રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 24 કલાકમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 250 મિલીમીટર નોંધાયો હતો, જ્યારે પલસાણામાં સિઝનનો કુલ વરસાદ 1633 મિલીમીટરને પાર કરી ગયો છે.
0: બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ આજે સાંબેલાધાર વરસાદ થયો. ઉમેરગામમાં માત્ર 10 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે 3 એનડીઆરએફ તથા 5 એસડીઆરએફની ટીમ કાર્યરત છે, જ્યારે નવી દિલ્હીથી એનડીઆરએફની 2 ટીમ આજે સાંજે પહોંચશે. આ ઉપરાંત સેનાના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે. આ અંગે પ્રભારી મંત્રી નરેશ પટેલે વધુ માહિતી આપી.
2: આપણે આજે 500 થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે. તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારા કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી. એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ.
0: દક્ષિણ ગુજરાત ઉપરાંત આજે મધ્ય અને ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના મેમદાવાદમાં 8 ઇંચ, અમદાવાદના માંડલમાં 6.5 ઇંચ, જ્યારે મહેસાણાના બેચરાજીમાં 7 ઇંચ વરસાદ પડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો. શ્રી પટેલે નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ વિકાસ મંત્રી અને વરિષ્ઠ સચિવોને અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટીતંત્રના માર્ગદર્શન માટે મોકલ્યા. આ ઉપરાંત તેમણે એનડીઆરએફ અને એસડીઆરએફ વધુ ટીમો તૈનાત કરવા રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા પણ સૂચના આપી. રાહત અને બચાવ કામગીરી અંગે વધુ માહિતી રાહત કમિશનર ગૌરંગ માકવાણાએ આ માહિતી આપી.
3: અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે. સુરત સિટીમાં 1500 જેટલા લોકોનું હાલ સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે જે 11 ગામો છે ત્યાં જે 200 જેટલા લોકો ફસાયેલા હતા એ લોકોને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એટલે હાલમાં જે સાઉધર્ન પાર્ટ છે અને જે જિલ્લાઓ છે એમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય એવા સંજોગો નહીવત છે.
0: દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં

નાના મોટા 1209 માર્ગો બંધ કરાયા છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે 474 માર્ગો અને પુલ ઉપર અવરજવર બંધ કરાઈ. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાલિયા, નેત્રંગ અને હાસોટના 14 માર્ગો તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. સુરતના બારડોલી તાલુકામાં મીંઢોળા નદીનું પાણી ફરી વળતા 150થી વધારે ઘર જળમગ્ન થયા છે. સુરત શહેરમાં મીઠી ખાડી, ભેવાડી, ખાલી સીમાડા ખાડીઓના પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યા. છોટાઉદેપુર સિહોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારજ નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું. તાપીના ડોલવણ તાલુકામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડોલવણ તાલુકામાં એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. વાલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ વચ્ચે 8 પરિવારનું સ્થળાંતર કરાયું. અમદાવાદ મહાનગરપાલિકાને સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરમાં 35 જગ્યાએ ઝાડપડવાની પર ફરિયાદો વિભાગને મળી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણાના બહુચરાજીમાં કટોસણ, રામપુરા, શંખલપુર અંડરપાસ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા. અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે

0: ભારે વરસાદના કારણે શહેરમાં 35 જગ્યાએ ઝાડપડવાની પર ફરિયાદો વિભાગને મળી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહેસાણાના બહુચરાજીમાં કટોસણ, રામપુરા, શંખલપુર અંડરપાસ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા. અતિભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, નવસારી, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, તાપી જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરશો. ભારે વરસાદના પગલે રાજ્યના 15 જળાશય હાઈ એલર્ટ પર છે, જ્યારે 4 જળાશય એલર્ટ પર અને 13 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 67.96% ભરાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી 313.86 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. નર્મદા જિલ્લાના કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા 2.60 મીટર સુધી ખોલવામાં આવ્યા. સુરેન્દ્રનગરના ચુડા નજીક આવેલ વાંસોલ ડેમ છલકાયો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં ધોલી ડેમ, પિંગાટ ડેમ, બલદેવા ડેમ છલકાયો છે. હેઠવાસના ગામોના નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્ય સરકારે આવતીકાલે 19 જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ આજે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે તે જિલ્લાઓની શાળાઓ કોલેજો બંધ રહેશે.
1: ઓવરઓલ રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવનારા થોડા દિવસો તમામે સાવચેતી રાખવાની જરૂર છે અને જે જિલ્લાઓ રેડ ઝોનમાં છે અને જે જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં છે એ જિલ્લાઓમાં પણ તમામ સ્કૂલો, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તકેદારીના ભાગરૂપે.
0: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના બંદરો માટે LC3 સિગ્નલ લગાડવામાં આવ્યા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે નીટ પેપર લીક કેસમાં સંડોવાયેલા લોકોની ઝડપી અને કડક સજા મળે તે માટે કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્યનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના યુવાનોના કલ્યાણ અને ભવિષ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી. નીટ પેપર લીક કેસને લઈને દિલ્હીના જંતરમંતર પર વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદીનું આ નિવેદન આવ્યું છે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે હરારેમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવી ભારતને જીતવા 126 રનનો લક્ષ્યાંક આપ્યો. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 8 ઓવરમાં 2 વિકેટે 78 રન થયા છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ બીજી T20 અને રવિવારે ત્રીજી મેચ હરારેમાં જ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ ગુજરાતમાં આજે બારે મેઘ ખાંગા, 16 ઇંચ વરસાદથી નવસારીના ખેરગામમાં જળબંબાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. NDRF, SDRF વધુ ટીમો તૈનાત કરવા સૂચના. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે આવતીકાલે 19 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. નીટ પેપર લીક કેસ માટે કેન્દ્ર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત. અને પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આઈએ સુનતે હૈ કાર્યક્રમ જયમાલા કા શેષ ભાગ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

મિત્રો એક જાહેરાત સાંભળશો. અમદાવાદ મહાનગરપાલિકા જાહેર જનતા માટે અગત્યની સૂચના. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ છે. નાગરિકોને વિનંતી છે કે જરૂરી કામ સિવાય આ વિસ્તારોમાંથી પસાર થવાનું ટાળવું તથા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો. પાણી ભરાવાના સ્થળો હનુમાનપુરા BRTS, અખબારનગર અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, જૂનાવાડજ BRTS, મેમનગર BRTSથી જયમંગલ BRTS, માણેકબાગ, કર્ણાવતી ક્લબ, સરખેજ, સ્વામિનારાયણ કોલેજ, છીપા સોસાયટી BRTS, ઝાંસી કિરાણી BRTS, સાયન્સ સિટી, અપ્રોચ રોડ, અરવિંદ મિલ, મુકેશ ઇન્ડસ્ટ્રીઝ તથા પાર્શ્વનાથ જૈન મંદિર સર્વિસ. આ વિસ્તારોમાં વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો. ટ્રાફિક પોલીસ અને પ્રશાસનની સૂચનાનું પાલન કરો અને અનાવશ્યક મુસાફરી ટાળો. મિત્રો, 7:50 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરીક્ષાના પેપર લીક કેસમાં સામેલ લોકોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરાશે. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે વિપક્ષના વિરોધ બાદ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકારે પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરશે. ભારતે આહવાન કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો સુરક્ષિત અને અવરોધ રહિત હોવા જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. અનેક સ્થળોએ પાણી ભરાયા. અને પુરૂષોની ક્રિકેટમાં પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વે ભારતને જીતવા 126 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પરીક્ષાના પેપર લીક કેસમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરશે. તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષાને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના યુવાનો

0: કલ્યાણ અને ભવિષ્ય સૌથી મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીનું આ નિવેદન પરીક્ષાના પેપર લીક કેસમાં દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેમની ત્રણ દેશોની યાત્રાના અંતિમ તબક્કામાં રોમાનિયાના બુકારેસ્ટ પહોંચ્યા. કોર્ટ રોસની પેલેસ પહોંચવા પર રાષ્ટ્રપતિ મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. શ્રીમતી મુર્મુ રોમાનિયાના રાષ્ટ્રપતિ નિકુસોર ડેન સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. વાતચીત બાદ અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. રોમાનિયાના રાષ્ટ્રપતિ આજે રાત્રે રાષ્ટ્રપતિ મુર્મુના સન્માનમાં રાજકીય ભોજન સમારંભનું આયોજન કર્યું છે. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના વિરોધ બાદ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. બપોરે બીજી વાર સ્થગિત થયા બાદ જ્યારે લોકસભાની કાર્યવાહી ફરીથી શરૂ થઈ ત્યારે વિપક્ષી સભ્યોએ ફરીથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. પીઠાસીન અધિકારી દિલીપ સેકેએ ગૃહના સુચારુ સંચાલન માટે વિપક્ષ પાસે સહયોગની અપીલ કરી હતી. હોબાળો ચાલુ રહેતા શ્રી સેકેએ ગૃહને આવતીકાલે સવારે 11 વાગે સુધી સ્થગિત કરી દીધું હતું. આ અગાઉ બપોરે 12 વાગે પહેલી વાર સ્થગિત થયા બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષે પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી દળોને નીટ પેપર લીક મુદ્દા પર ચર્ચા કરવામાં સહયોગ કરવાની અપીલ કરી હતી.
1: વો બહાના જુડ રહા આજ તો ફિર કોંગ્રેસ દોનો સદનો મેં શુરૂ મેં તો બોલતા કે આપણા કન્ડિશન હૈ માંગ હૈ પહેલે પૂરા કરો તબ ચર્ચા હોગા. અરે માંગ ચર્ચા કે દૌરાન મેં ભી તો આપ બોલ બોલ કે માંગ રખ સકતે હૈ. આપ જબ બોલેંગે ડિબેટ મેં તો આપકો જો કહેના હૈ વો આપ કહે સકતે હૈ ના, તો ડિબેટ કો કૈસે રોક સકતે હૈ આપ, વો ચર્ચા કો હી રોકના ચાહતે હૈ.
0: આ અગાઉ લોકસભામાં સવારે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રી બિરલાએ કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈપણ સભ્યને અન્ય કોઈ મુદ્દા પર બોલવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
2: સદન હર મુદ્દે પર ચર્ચા કરને કો તૈયાર હૈ. આપ પ્રશ્નકાળ કે બાદ આઈએ, જિસ નિયમો કે તહત ભી આપ ચર્ચા કરના ચાહતે હૈ સબ દલો કે સાથ બેઠકર હમ ચર્ચા કરને કે લિયે સરકાર સે ભી બાત કરેંગે, સરકાર ભી ચર્ચા કરને કો તૈયાર હૈ.
0: બીજી તરફ રાજ્યસભામાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. ગૃહ ત્રીજી વાર સ્થગિત થયા બાદ ફરી શરૂ થતાં વિપક્ષી દળોએ નીટ મુદ્દા પર ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ઉપસભાપતિ હરિવંશે ગૃહ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળાના કારણે તેમણે ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દીધું હતું. આ અગાઉ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષ ચર્ચા માટે તૈયાર છે, પરંતુ પહેલા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે નીટ પેપર લીક કેસના આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કડકમાં કડક સજા આપવામાં આવશે. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં શ્રી ગોયલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પક્ષોને શાંતિ જાળવી રાખવા અને ચર્ચામાં આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે વિનંતી કરી.
3: हमारा कांग्रेस पार्टी और विपक्ष से अनुरोध है कि विषय का राजनीतिकरण ना करें. विपक्ष जो राजनीतिकरण कर रहे हैं इसकी घोर निंदा करते हैं. सबसे अनुरोध है शांति बनाए रखें और साथ ही साथ चर्चा के माध्यम से विषय के समाधान में हम सब मिलकर अपनी जिम्मेदारी निभाएं. मुझे उम्मीद है कि राहुल गांधी और उनके विपक्ष के मित्र युवा युवतियों की चिंता करेंगे.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓની ચિંતાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફાસ્ટ ટ્રેક અદાલતોની જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને એ આશ્વાસન આપવાનો છે કે પરીક્ષાઓની પવિત્રતાનો ભંગ કરવા માટે જવાબદાર લોકોને ઝડપથી સજા કરવામાં આવશે. સીતારમણે કોંગ્રેસ પર આ મુદ્દાનું રાજકારણ કરવાનો અને ગૃહમાં ચર્ચામાં સામેલ થવાને બદલે કાર્યવાહીમાં વિરોધ પ્રદર્શિત કરી અવરોધ ઉભો કરવાનો આરોપ

0: લગાવ્યો. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે નીટ પરીક્ષાના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વાતચીત માટે આગળ આવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થી પ્રતિનિધિઓને વાતચીત માટે 4 વખત પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. પરમાણુ ઉર્જા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકારે પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવા માટેનો એક રોડમેપ તૈયાર કર્યો છે. આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં ડોક્ટર સિંહે કહ્યું કે રોડમેપ અનુસાર હાલની 8.78 ગીગાવોટની પરમાણુ ઉર્જા ક્ષમતા વિવિધ તબક્કામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા પર 2031-32 સુધીમાં વધીને લગભગ 22 ગીગાવોટ સુધી પહોંચવાની ધારણા છે. ભારતે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો સુરક્ષિત અને અવરોધ રહિત રહેવા જોઈએ અને પશ્ચિમ એશિયા સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ અને કૂટનીતિનું આહવાન કર્યું. મનીલા ખાતે 21મા એશિયા શિખર સંમેલન પૂર્વે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે નાવિકો, નાગરિક જહાજો અથવા મૂળભૂત માળખા પરના હુમલા કોઈપણ સંજોગોમાં સહન કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થા અનિશ્ચિત અને અસ્થિર છે. ગુજરાત રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. 182 તાલુકામાં આજે મેઘમહેર થઈ છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે 12 મેઘ ખાંગા થયા છે. નવસારી જિલ્લાના ખેરગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો, જેને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમની મુલાકાત લીધી. તેમણે અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પહોંચે તે માટે સતર્ક રહી કામગીરી કરવા સૂચના આપી. દરમિયાન સુરતના ઉમરપાડામાં આજે 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ આજે સાંબેલાધાર વરસાદ થયો. ઉમરગામમાં માત્ર 10 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે, જ્યારે નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે સાંજે પહોંચશે. આ ઉપરાંત સેનાના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત આજે મધ્ય અને ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 8 ઇંચ, અમદાવાદના માંડલમાં 6.5 ઇંચ, જ્યારે મહેસાણાના બેચરાજીમાં 7 ઇંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આજે થાણે, પાલઘર, નાસિક અને પુણેના ઘાટ વિસ્તારો માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં શનિવાર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આજે ઝિમ્બાબ્વેને ભારતે 7 વિકેટે હરાવી છે. 126 રનના લક્ષ્યાંકને ભારતે 13.2 ઓવરમાં હાંસલ કર્યો. ભારત તરફથી શાનદાર બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં 0.5 સદી નોંધાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરીક્ષાના પેપર લીક કેસમાં સામેલ લોકોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતની સ્થાપના કરાશે. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે વિપક્ષના વિરોધ બાદ દિવસભર માટે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે સરકાર પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરશે. ભારતે આહવાન કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો સુરક્ષિત અને અવરોધ રહિત હોવા જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત અને અનેક સ્થળોએ પાણી ભરાયા અને પુરુષોની ક્રિકેટમાં પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વે સામે
1: આકાશવાણી હે અબ આપ મુનીશ શર્મા સે સંસદ મે આજ હુઈ કાર્યવાહી સભા. લેખક હે યુનિવાર્તા કે વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ આઝાદ.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખામાં પ્રસ્તુત છે આજે તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. થોડી ક્ષણોમાં ઝરોખા બાદ આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક અંતર્ગત નવા ફિલ્મી ગીતો. 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, જેમાં આજે સાંભળશો આંખો અને દિલની કેટલીક વાતો. 10 વાગે છાયા ગીત તથા 10:30 ઢલતી જાય રાત.

આવતીકાલે સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા શ્રેણી અંતર્ગત શ્રદ્ધા આ વિષય પર ગીરીમા ગારેખાનનો વાર્તાલાપ સાંભળશું. 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 ભૂલે બિસરે ગીત, 7:30 હમ હૈરાહી પ્યાર કે, 8:15 વંદે માતરમ એક જય ઘોષ, 8:30 ચિત્રલોક, 9 સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોકનું શેષ.

વિભાગ 9:30 આજ કે ફનકારમાં આવતીકાલે સાંભળશો અભિનેતા મનોજ કુમાર ઉપર કેન્દ્રિત કાર્યક્રમ. 10:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત કાર્યક્રમ દિલ સે. 11:30 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

0: નીતે બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, એક વાગે સુરીલા સફર, બે વાગે વંદે માતરમ એક જય ઘોષનું પુનઃ પ્રસારણ, 2:35 ગુજરાતી ગીતો સુગમ સંગીતનો કાર્યક્રમ, 3 સખી સહેલી, 4 પીટારામાં ગીતો ભરી કહાની, કાલે સાંભળશો જિંદગી કી યહી રીત હૈ આ કહાની, 5 સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6 સુરીલા સફર, 7 જયમાલા, 8 હવામહેલ, કાલે સાંભળશો હાસ્ય નાટિકા બહાદુરી, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક ગાને નય જમાને કે, 9 આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 છાયા ગીત તથા 10:30 સાંભળશો ઢલતી જાય રાત. ઝરોખામાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. કાર્યક્રમ ચિત્રલોક થોડી ક્ષણોમાં સાંભળશો.
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 અથવા 28 હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
0: કાર્યક્રમ ચિત્રલોક નો આરંભ કરીએ અતરંગી રે ફિલ્મના ગીત સાથે. હરિચરણ શેષાદ્રી તથા શ્રેયા ઘોષાલ, સૂર્યાંશ, સ્વાગત રાઠોડ, સાર્થક કલ્યાણી નસ્વર, ઇરશાદ કામિલના બોલ અને AR રહેમાનની ધૂન.
2: उलझ गए कैसे कोई हट गया मन से लिपट अनजाना वो नील अंग सा रूप रंग ले सगल समाधि प्रेम भंग अंग

0: de todo mundo.
1: તડપ ફિલ્મનું ગીત સાંભળશો, ઝુબેન નોટિયાલના સ્વરમાં, ઇરશાદ કામિલના બોલ, પ્રીતમની ધૂન.

0: કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી 96.7 FM પરથી.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો. હેલો હેલો કુછ તો બોલો.
1: જી હા, બોલીએ, ક્યા સુનેંગે? મોહબ્બત ભરા નગમા યા કોઈ સુપર હિટ ગાના?
3: આંખોં મેં બસે હો તુમ, તુમે દિલ મેં છુપા લૂંગા.
1: 96.7 વિવિધ ભારતી પર અપની પસંદ કે ગીત સુનને કે લિયે કોલ કીજે હમારે ફોન ઇન પ્રોગ્રામ હેલો હેલો મેં.
3: હેલો હેલો બોલ કે મેરે આજુ બાજુ ઢોલ કે.
1: અહેમદાબાદ કા કોડ હૈ 079 ઓર હમારા નંબર હૈ 2754-2672 और 2754-1942. नंबर एक बार फिर से सुन लीजिए, 2754-2672 और 2754-1942. हर सोमवार सुबह 10 बजे से 11 बजे के बीच बस अपना फोन उठाइए और जुड़ जाइए हमारे साथ. आप कहेंगे, हम सुनेंगे और सुनेगा पूरा गुजरात. तो बस फोन उठाइए, नंबर मिलाइए और कहिए, हेलो हेलो, मेरा गाना चला दो.
0: એક્શન રિપ્લે ફિલ્મનું ગીત સાંભળશો શ્રેયા ઘોષાલના સ્વરમાં, ઇરશાદ કામિલના બોલ, પ્રીતમની ધૂન.

આ સાથે આજનો ચિત્રલોક કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. તો પ્રતીક્ષા સમાચારની.

આજ અંદાજમાં સાંભળીએ ફિર વહી દિલ લાયા હું ફિલ્મનું આ ગીત આશા ભોસલેના સ્વરમાં, મજરૂના બોલ ઓપી નૈયરની ધૂન, આંખો સે જો ઉતરી હૈ દિલ મેં.

આંખો અને દિલની વાતો આગળ વધારીએ સત્યમેવ જયતે ફિલ્મના આ ગીત સાથે. સ્વર એસ જાનકીનો, સંગીત બાપ્પી લાહિરીનું. દિલ મેં હો તુમ, આંખો મેં તુમ, બોલો તુમ્હે કૈસે ચાહું.

આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપણે કરી રહ્યા છીએ આંખો અને દિલની સાથેની વાતો. આવો આગળ વધીએ, ટક્કર ફિલ્મના આ ગીત સાંભળીએ. અભિજીત અલકા યાજ્ઞિકનું સ્વર, અનુ મલિકની ધૂન, માયા ગોવિંદના બોલ. આંખો મેં બસે હો તુમ, તુમ્હે દિલ મેં બસા લુંગા.